નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512.

9999688 બાર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા આગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપ

છપાયેલું આપણો ઇતિહાસ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ મેરા ગાંવ મેરી ધરોહર.

0: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
1: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512-9966-88 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું

શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ ન ખાવી દે, સોલર પેનલ ન ખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજિસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ, મેરા ગાંવ મેરી ધરોહર. મારું

0: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
1: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512966888 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ રેડિયો પાલનપુરના ગીતાના આ પ્રસારણમાં આપણે 11મા અધ્યાયના લગભગ અંત સુધી પહોંચ્યા છીએ. 10 અધ્યાય સુધી જુદી જુદી રીતે જીવ, જગત, ઈશ્વર વિશે સમજાવતા અર્જુનની જે અધ્યાત્મ બુદ્ધિ હતી એ ખીલી છે, વિકસી છે. એને કારણે એ કહે છે, આપણે જોયું કે તમે આજે તમારા સ્વરૂપનું વર્ણન કર્યું શબ્દોમાં, સંસારના બીજ રૂપ પરમેશ્વર છે એ વાત હું બૌદ્ધિક રીતે તો સમજી શક્યો છું, પણ તમે મને એ રૂપ બતાવી શકો ખરા? આપણે જોયું કે કૃષ્ણએ કહ્યું કે તારી આ ચર્મ ચક્ષુઓથી તો એ રૂપ નહીં જોઈ શકાય, દિવ્ય ચક્ષુઓ આપ્યા, એક ભવ્ય વિરાટ ઉગ્ર સ્વરૂપ અર્જુનને પોતાની દિવ્ય દ્રષ્ટિને કારણે દેખાયું. ભયભીત થયો, અભિભૂત થયો, પ્રભાવિત થયો અને સ્તુતિ કરવા લાગ્યો, અને સ્તુતિ કરતા કરતા કરતા છેવટે એ વાત ઉપર પહોંચ્યો કે તમારું આ સ્વરૂપ જોઈને હર્ષ થાય છે અને ભય પણ લાગે છે, કૃપા કરીને મને તમારું મૂળ રૂપ અથવા તો તમારું સૌમ્ય રૂપ, જેને હું ચતુર્ભુજ વિષ્ણુ તરીકે ઓળખું છું, એ રૂપ તમે મને દર્શાવો. આ તમારા તેજસ્વી તમ રૂપથી તો હું ડરી ગયો છું, ગભરાઈ ગયો છું, માટે કૃપા કરો, પ્રસિદ્ધ પ્રસન્ન થાઓ અને મને તમારું ચતુર્ભુજ રૂપ ફરી એકવાર મારી નજર સમક્ષ પ્રગટ કરો, વિનંતી છે. પ્રસિદ્ધ પ્રસિદ્ધ એમ કહીને હું તમને પ્રસન્ન કરું છું, હું તમને વિનંતી કરું છું એમ કહીને તો કૃષ્ણએ એમ કહ્યું કે ભાઈ, તારા ઉપર પ્રસન્ન હતો માટે જ તો તને આ રૂપનું દર્શન થયું, તારા સિવાય આજ સુધી બીજા કોઈને જે નથી જોવા મળ્યું તે મારી કૃપાથી તું જોઈ શક્યો છે, આ બીજું કોઈ ના જોઈ શકે. એમ કહેતા કહેતા એમ પણ કહ્યું કે ઈશ્વર પ્રાપ્તિના જે અનેક ઉપાયો પ્રચલિત છે, જે જાણે છે લોકો, એ ઉપાયો પણ આ રૂપને પ્રગટ કરવામાં સમર્થ નથી. જેમ કે કોઈ એમ કહે કે વેદ નું અધ્યયન કરવાથી, યોગ નું અધ્યયન કરવાથી, યજ્ઞ યાગાદિક કરવાથી, દાન પુણ્ય કરવાથી, જુદી જુદી ક્રિયા કર્મ કરવાથી, ઉગ્ર તપશ્ચર્યા કરવાથી, આ બધા જુદા જુદા માર્ગો છે અને આ બધા જુદા જુદા

માર્ગોથી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે? તો કહે છે કે હા, પણ આ કશાથી એ જે સ્વરૂપના તે તારી દિવ્ય દ્રષ્ટિથી દર્શન કર્યા તે સંભવ નથી, બીજા કોઈ માટે સંભવ નથી. એવમ રૂપ શક્ય અહમ નૃલોકે દ્રષ્ટુમ ત્વદન્યેન કુરુ પ્રવીર. હે કુરુ પ્રવીર, તારા સિવાય બીજા કોઈના માટે એ જોવું શક્ય નહોતું. એટલે હવે ત્યાં એ જોયું છે, પણ એમ કે મને બહુ વ્યથા થઈ ને મને બહુ દુઃખ થયું, દુઃખ થાય છે ને મને ડર લાગે છે ને મને ભય લાગે છે ને, એ વાત તું ભૂલી જા. માતે વ્યથા 49મા શ્લોક થી આપણે શરૂ કરીએ છીએ, 48મા શ્લોક સુધી આ બધું આવ્યું છે. તો તે જે જોયું છે તેનાથી તું એમ કે છે કે મને શમ નથી, મને ધીરજ નથી રહેતી, એ ભાવ મનમાંથી કાઢી ના. માતે વ્યથા માચ વિમૂઢ ભાવ દ્રષ્ટવા રૂપમ ઘોર મિદ્રં.

હવે મારા પેલા રૂપને સૌમ્ય રૂપને પણ તું જો, ભય કાઢી નાખ માતે વ્યથા. આજે વ્યથા થઈ ને, એ વ્યથાને કાઢી નાખ મનમાંથી. માચ વિમૂઢ ભાવ, મૂઢ થઈ ગયો હોય એવો ભાવ તારા મનની અંદર આવવા માંડ્યો છે. મૂઢ ના થઈશ, જ્ઞાન માટે આ તો કહ્યું છે. જ્ઞાન ના હોય ત્યારે મૂઢ થાય માણસ. માતે વ્યથા, આ તારી આકુળતા વ્યાકુળતા વ્યથાના આપણે જરા વિસ્તૃત અર્થમાં લઈ જતો, આ જે આકુળ વ્યાકુળ થઈ ગયો છે તે કાઢી નાખ. માતે વ્યથા, આ આકુળતા વ્યાકુળતા ના થાવ. તારી અંદર મૂઢતાનો ભાવ પેદા થયો હોય એ પણ ન થાવ. દ્રષ્ટવા રૂપમ ઘોર વિભ્રમ મમેદમ, મારું આ ઘોર રૂપ તે જો જોયું, એ જ પરમ રૂપ છે એમ નથી, એટલે એ જોઈને તને વ્યથા થાય કે પીડા થાય કે ડર થાય કે મૂઢતા આવી જાય, એમાંથી તું બહાર નીકળી જા. એ જ સાચું સ્વરૂપ છે એમ પણ ના માનતો. વ્યપેત ભીહી, હવે તને હું જે મારું સૌમ્ય રૂપ દર્શાવવાનો છું એ જો. કેવી રીતે જો? તો વ્યપેત ભીહી, ડર જેના મનમાંથી નીકળી ગયો છે એવો બની જા. વ્યપેત ભીહી, ભીહી એટલે ડર, બીક બીક કાઢી નાખ. વ્યપેત ભીહી, અને બીજું બહુ સરસ કહ્યું, પ્રીત મનાહા, પ્રસન્ન મનથી પ્રસન્ન ચિત્તથી ખુશ થઈને ઈશ્વરના દર્શન કરતા હોય ને ડરતા ડરતા દર્શન થાય એ તો કેમ ચાલે? ડરીને બીને ભય વિના પ્રીત ના હોય એમ કહીએ એવું છે કઈ? તો કે એ કાઢી નાખ, એવો ભાવ મનમાં રાખીશ નહીં. પ્રીત મનાહા, કેવો થઈ જાય? પ્રીત ચિત્ત, પ્રેમ યુક્ત મન વાળો પ્રસન્ન થઈ જા, આનંદમાં આવી જા. વ્યપેત ભીહી, પ્રીત મનાહા, મનની પ્રસન્નતા પૂર્વક. પુનસ્ત્વમ તદેવ મે રૂપમિદં પ્રપશ્ય, અને પછી તું મારું આ ચતુર્ભુજ સ્વરૂપ જેની તે વાત કરી છે તે તું બિલકુલ પ્રસન્ન થઈને ઈશ્વરને દર્શન થાય, ને પછી પ્રસન્નતા ના મળે તો શા કામનું? પ્રસન્ન થઈને મારું એ રૂપ પણ હવે તું જોઈ લે. સંજય કહે છે કે કૃષ્ણ આટલું કહીને, ઇત્યર્જુનમ વાસુદેવસ્તથોક્ત્વા, વાસુદેવ કૃષ્ણ

જે કૃષ્ણને સામાન્ય રીતે ઓળખવામાં આવે તે વસુદેવનો પુત્ર એટલે વાસુદેવ. વાસુદેવ સંબોધન જે વખતે થાય, સંસ્કૃત ભાષામાં શક્તિ છે કે શબ્દોને બનાવે છે આવી રીતે, વસુદેવસ્ય પુત્ર વાસુદેવ, વાસુદેવનો પુત્ર, વસુદેવનો પુત્ર છે માટે વાસુદેવ. તો એ તો આ લૌકિક વાત થઈ ગઈ ને, એટલે વાસુદેવ હવે બોલ્યા. નાની નાની વાતોમાં પણ આપણે કંઈક તત્વ સંકળાયેલું જોઈ શકીએ. વાસુદેવ એટલે હવે જે કૃષ્ણને અર્જુન ઓળખતો હતો તે કૃષ્ણ. ઇતિ અર્જુનમ ઉક્ત્વા, આ પ્રમાણે અર્જુનને બોલીને સ્વકમ રૂપમ દર્શયામાસ ભૂયઃ, પોતાનું મૂળ રૂપ ફરી વાર બતાવ્યું. સ્વકમ એટલે સ્વકીય, પોતાનું રૂપમ, પોતાનું રૂપ, ભૂયઃ ફરીને એની સામે પ્રગટ કર્યું, પ્રકાશિત કર્યું. આશ્વાસયામાસ ચ ભીતમેનમ, અને ડરી ગયો તો એમાંથી આશ્વાસન આપ્યું. આશ્વાસયામાસ ભૂત્વા પુનઃ સૌમ્ય વપુર મહાત્મા, મૂળ તો મહાત્મા, મહાન રૂપ હતું, વિરાટ રૂપ હતું, ઉગ્ર રૂપ હતું, ઘોર રૂપ હતું, એ સમેટી લીધું. ફરી વાર પાછા સૌમ્ય રૂપમાં આવી ગયા, સાધારણ રૂપમાં આવી ગયા, જેને જોઈને લોકો પ્રસન્ન થઈ જાય, ખુશ થઈ જાય, નર્તન કરવા લાગે, કીર્તન કરવા લાગે, એવા સૌમ્ય રૂપમાં ફરી પાછા એમણે પોતાની જાતને લાવી દીધી. ભૂતવા પુનઃ, ફરી એવા થઈ ગયા સૌમ્ય વપુ, વપુ એટલે શરીર, સૌમ્ય દેહ વાળા, ઉગ્ર દેહ વાળા નહીં, હવે ઉગ્ર નહીં, હવે પેલો આ બાજુથી આદિ છે ને આ બાજુથી મધ્ય છે ને આ બાજુથી અંત છે ને કશું ઓળખી શકાતું નથી, એવા વિરાટ વિશાળ પ્રચંડ નહીં, સૌમ્ય વપુ, જેનું શરીર સૌમ્ય છે. સોમ એટલે ચંદ્ર, ચંદ્રનું સ્વરૂપ કેવું હોય? શીતળતા વાળું હોય, ગમે ઉગ્રતા ના હોય એમાં. સૌમ્ય રૂપમ, સૌમ્ય રૂપ બની ગયા. અને સૌમ્ય રૂપ બની ગયા પછી ફરી પાછી અર્જુનને જે વાચા ફૂટી તે આવી છે, દ્રષ્ટવે દમ્માનુષમ રૂપમ. ફરી પાછો અનુષ્ટુપ આવી ગયો, દ્રષ્ટવે દમ્માનુષમ રૂપમ તવ સૌમ્યમ જનાર્દન ઇદાનિમસ્મિ સંવૃત્તઃ સચેતઃ પ્રકૃતિમ ગતઃ. હે જનાર્દન, હે કૃષ્ણ, તમારું આ માનુષમ રૂપમ, મનુષ્ય રૂપ જોયું દ્રષ્ટવા, તમારું આ માનવીય રૂપ જ્યારે મેં હવે જોયું તો હવે મને ઇદાનિમ અસ્મિ સંવૃત્ત સચેતા, હવે હું સચેત બન્યો. ચિત્ત જેનું જાગૃત છે એવો અત્યાર સુધી તો એનું ચિત્ત ભયમાં હતું, આ રૂપ જોઈને હવે પછી હું સ્વસ્થ થઈ ગયો છું. જે અર્થમાં આપણે સ્વસ્થ કહીએ છીએ એ અર્થમાં નોર્મલ થઈ ગયો છું. પ્રકૃતિમ ગત, મારી મૂળ પ્રકૃતિ મને જાણે કે પાછી મળી ગઈ છે, મૂળ પ્રકૃતિ, સ્વભાવ સ્વાભાવિક બની ગયો, હવે હું નાઉ આઈ એમ નોર્મલ. અત્યાર સુધી મારી સ્વાભાવિક પરિસ્થિતિ રહી શકી નહોતી. શું તો આ તમે જે મનુષ્ય રૂપમાં આવ્યા ને, પંચભૂતાત્મક દેખાય છે આમ સીધે સીધું, માણસને હોય એમ જ હાથ પગ, બીજા અંગો સુંદર, શ્યામ, ઘનશ્યામ, આ સ્વરૂપ તમારું જોયું ને, એટલે હવે મારું ચિત્ત સ્વસ્થ થઈ ગયું છે, શાંત થઈ ગયું છું, સચેતાહ પ્રકૃતિમ ગતઃ, અને મારા મૂળ સ્વભાવને હવે હું પામી ગયો છું. હવે અર્જુન, અર્જુન, ભગવાન કહે છે કે બરોબર છે, આ પણ જો

નિત્યમ દર્શન કાંક્ષીણ. આ જે રૂપ તું જોયે છે ને, હવે ચતુર્ભુજ રૂપ, શંખ ચક્ર ગદા પદ્મ, એવું રૂપ પણ જોવાને માટે દેવતાઓ ઝંખતા હોય છે. એ પણ બધાને જોવા મળતું નથી. બધાને તો વસુદેવનો ને દેવકીનો છોકરો જ જોવા મળે કૃષ્ણ. આ સ્વરૂપ જે તું જોઈ રહ્યો છે, સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસી રૂહે ક્ષણમ, આ સ્વરૂપ પણ દરેકને જોવા માટે નથી મળતું. સુદૂરદર્શમ, આ પણ સહેલાઈથી જોવા મળે એમ છે નહીં. દૂરદર્શન, દૂરદર્શન નહીં, ટીવીને આપણે દૂરદર્શન કહે. દૂરદર્શન દૂર એટલે દુર્લભ, જોવું દુર્લભ છે બીજાઓ માટે. દેવાભ્યસ્ય રૂપસ્ય નિત્યમ દર્શન કાંક્ષીણઃ, દેવોને પણ આ સ્વરૂપના દર્શનની તીવ્ર ઈચ્છા હોય છે, આકાંક્ષા હોય છે. દેવોને પણ ક્યાં જોવા મળે છે? એટલે આપણે પૌરાણિક વાતો કરતા હોઈએ તો દેવત્રયની વાતો કરતા હોઈએ છે, ત્રણ દેવની. દેવતાઓ તો આપણા કરતા થોડીક ઊંચી કક્ષા છે એમ આપણે માનીએ છીએ, અને એમની પાસે થોડીક વિશિષ્ટ શક્તિઓ છે એમ આપણે માનીએ. બાકી ગીતાકારે કહ્યું છે આગળ કે દેવાન દેવય જો યાંતિ મત ભક્તા યાંતિ મામપી. એ દેવોને પણ દુર્લભ. દેવો પણ જે સ્વરૂપના દર્શન કરવાની આકાંક્ષા સેવતા હોય, એવું જોવું દુર્લભ, પામવું દુર્લભ, એવું આ સ્વરૂપ પણ છે. આ સ્વરૂપ પણ બધાને નથી મળતું જોવા, બધાને જોવા ના મળે આ સ્વરૂપ પણ. એ પણ મુશ્કેલ છે. પેલું તો કોઈને જોવા નથી મળતું, આજ સુધી તારા સિવાય કોઈને જોવા મળ્યું નથી ને મળશે પણ નહીં. પણ આ સ્વરૂપ, સૌમ્ય સ્વરૂપ, એ પણ જોવા માટે લોકો આતુર હોય છે. ભક્તો એને પામી શકે, સંતો એને પામી શકે, દેવો પણ દેવત્વનું અભિમાન છોડે તો પામી શકે. એટલે દેવો માટે પણ દુર્લભ એવું આ સૌમ્ય સ્વરૂપ પણ તું હવે જોઈ રહ્યો છે. આ પણ જેમ પહેલા કહ્યું તું કે વેદોમાં કે તપથી ને ન પ્રાપ્ત થાય એવું આ સ્વરૂપ છે, તો અહીંયા પણ એ કહે છે કે જો આ જે સ્વરૂપ તને હવે જોવા મળ્યું છે ને, એ પણ નાહમ વેદૈર ન તપસા ન દાનેન ન ચેજ્યયા શક્ય એવમ વિધો દ્રષ્ટુમ દ્રષ્ટવાન સિ મામ યથા. તું મને જે રીતે જોઈ રહ્યો છે, તને જે સ્વરૂપ પણ જોવા મળ્યું છે, તને દર્શન થયા છે, જોવા મળ્યું છે એમ કેવું તો બહુ અધૂરું કહેવાય, યોગ્ય ના કહેવાય. દર્શન થયું છે જે જે રૂપનું, આ રૂપ સૌમ્ય રૂપનું પણ જે તને દર્શન થયું છે, એ પણ સહેલું નથી. કોઈ આગળ જે કહ્યું પેલા સ્વરૂપની વાત કરતી વખતે આજ કહ્યું તું કે વેદો કે જ્ઞાન કે તપ કે એનાથી નથી પ્રાપ્ત થતું, એવું જ આનું પણ છે. નાહમ વેદૈર ન તપસા ન દાને ન ચ ઇજ્યયા, એ જ બધી આવી ગઈ વાતો. વેદોથી નહીં, તપશ્ચર્યાથી નહીં, દાનથી નહીં, ઈજ્યા કર્મકાંડથી નહીં, શક્ય એવમ વિધો દ્રષ્ટુમ આ પ્રકારનો મને જોવા માટે પણ દ્રષ્ટવાન સિમામ યથા, કોઈ શક્તિમાન નથી જે તું જોઈ શક્યો છે. તું નસીબદાર, તું સુપાત્ર, તું એના માટે લાયક. બીજા કોઈ તપશ્ચર્યા કરે અને મને પ્રાપ્ત કરશે જ નક્કી નથી. વેદોનું અધ્યયન કરશે અને પરમેશ્વરને પ્રાપ્ત કરી લેશે ખાતરી નથી. દાન કરશે, તપ કરશે, યજ્ઞો કરશે અને મને પ્રાપ્ત કરી શકશે

ચોક્કસતા કહી શકાય. ભક્તિની એ પરાકાષ્ઠા આવે, એ યોગ્યતા આવે, ત્યારે એ સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે. બાકી બીજા કોઈથી આ સ્વરૂપના દર્શન શક્ય નથી. પોથીઓ પઢીને નહીં આવડે, પોથી પડપડ જગમુઆ હુઆન પંડિત કોઈ, એના માટે તો ભક્તિ જોઈએ ને ભાવ જોઈએ. આ ભક્તિ છે, આ ભાવ છે, તો એની પાત્રતા તમારામાં આવે. નહીં તો એ પાત્રતા, એ યોગ્યતા ન આવે કે ઈશ્વરનો આપણે સાક્ષાત્કાર કરીએ, ઈશ્વરની કૃપાનું પાત્ર બનીએ, કહેવાતા સંકટોની પાર નીકળી જઈએ, સંસારના કદાચ બંધનોમાંથી પણ મુક્ત બનીએ. પણ ઈશ્વરના સ્વ સ્વરૂપના દર્શન, એ ઉગ્ર હોય કે સૌમ્ય હોય, એ કરવા સંભવ નથી. એટલે બધા બધા પ્રચલિત માર્ગોની વાત કરી, વેદ, તપ, યજ્ઞ, એનાથી પણ મારું સાચા સ્વરૂપમાં દર્શન કરવું સંભવ નથી. તો કેવી રીતે સંભવ છે? આ રૂપના દર્શન કોને થઈ શકે? કોક નરસૈયાને કે કોક મીરાને? હાથમાં મશાલ લઈને નરસિંહ મહેતા ઉભો હોય, હાથ સળગવા માંડે, તોય એને બાંધનારે એટલી તન્મયતા, એટલી ભક્તિ, એટલો સમર્પણ ભાવ. મીરાને જોઈને ભગવાન પોતાના વિગ્રહને ભિન્ન કરી અને અંદર સમાવી લે, એટલો ભક્તિભાવ તમારી અંદર જાગે, તો તમને એના દર્શન થઈ શકે. ક્યારે દર્શન થઈ શકે? ગીતાકાર શું કહે છે? ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમ એવમ વિદો અર્જુન. પેલું ઉગ્ર રૂપ તો તારા સિવાય કોઈને પણ જોવા મળ્યું નથી ને મળશે નહીં કદાચ, પણ આવું સૌમ્ય સ્વરૂપ પણ અનન્યયા ભક્ત્યા શક્ય દ્રષ્ટુમ. અનન્ય ભક્તિ મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ના કોઈ, દૂસરો ના કોઈ. આ અનન્ય ભાવ થયો. ઈશ્વર જેના સ્વરૂપનું હું ચિંતન કરું છું, તે જે સ્વરૂપનું ચિંતન કરું છું, તે અનેક રૂપે અનેક લોકો અનેક જગ્યાએ ચિંતન કરતા હોય, પણ અનન્યતા એની અંદર આવે, અને અનન્યતા આવે તો સમર્પણ ભાવ આવે, એના તરફની ભક્તિ. એના સિવાય બીજું કશું છે જ નહીં. અને એ રીતે જો આત્મનિવેદન કરી શકે તો એને દર્શન થાય. ચર્મચક્ષુઓ નથી અને સુરદાસ જુએ છે, ચર્મચક્ષુઓ તો છે જ નહીં. લોકો એને અંધ કહે છે, પણ આંખો એકલા એને જ છે, બીજા કોઈને નથી. કારણ કે અંદરની આંખોથી જોઈ શકે છે, અંદરની આંખોથી જોઈ શકે છે, કારણ કે એની અંદર અનન્ય ભક્તિ, અનન્ય ભક્તિ નો ભાવ છે. પોતાની જાત તરફ પણ અજાણ, તો એ દર્શન આપે. તમારી પાસે એ અનન્ય ભક્તિનો ભાવ છે તો તમને દર્શન ચોક્કસ થશે. પેલા ઉગ્ર રૂપની વાત નથી, આ સૌમ્ય સ્વરૂપના પણ. તમે જે સ્વરૂપનું ચિંતન કરો છો, એ ચિંતન કરી શકો છો, ચિંતનની મર્યાદામાં પણ આવી શકે છે. એનો સાક્ષાત્કાર ક્યારે થાય? ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમ એવમ વિધો અર્જુન. આવો હું પણ અનન્ય ભક્તિભાવ જો હોય તો, અનન્ય ભક્તિભાવ તો એનો સાક્ષાત્કાર શક્ય છે, સંભવ છે. જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેશતુમ.

0: ભાવ અને એવો ભક્તિભાવ જો હોય તો જ એનું જ્ઞાતું જ્ઞાન થઈ શકે, દ્રષ્ટું દર્શન થઈ શકે, તત્વેન તત્વેન દ્રષ્ટું, તત્વતઃ દર્શન કરવા, તાત્વિક રૂપે દર્શન કરવા, તત્વ રૂપે દર્શન કરવા, એના તે પણા રૂપે, જે પણામાં પરમેશ્વર છે તે પણા રૂપે એના દર્શન કરવા એ શક્ય છે, તો જો ભક્તિભાવ હોય તો. અને છેલ્લે કહે છે કે પ્રવેશતું, અને મારી અંદર પ્રવેશ કરવા માટે પણ તો જ શક્ય બને અનન્ય ભક્તિભાવથી. આ અનન્ય ભક્તિભાવ કેવી રીતે આવે ને કેવી રીતે બને એ 11મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં છે, જે કહીને આપણે 11મો અધ્યાય સમાપ્ત કરીશું. મત કર્મ કૃત મત પરમો મદ ભક્ત સંગ વર્જિત નિર્વૈર સર્વભૂતેષુ યસ્સ મામેતિ પાંડવ. મને પ્રાપ્ત કરે છે, મામેતિ મને પ્રાપ્ત કરે છે. અનન્ય ભક્તિ હોય તો અનન્ય ભક્તિની ખબર કેવી રીતે પડે? તો કહે છે કે મત કર્મ કૃત, પોતાના બધા જ કામો મારા માટે કરતો હોય એવી એના મનમાં ભાવના જાગે. યદ યદ કર્મ કરોમિ તદ તદ અખિલમ શંભો તવારાધનમ. મત કર્મ કૃત, મત પરમ મારે પરાયણ, મારા પરાયણ થઈ ગયો હોય. મદ ભક્ત સંગ વર્જિત સમગ્રપણાની બધી જ આસક્તિઓથી મુક્ત થઈ ગયો હોય. નૈર્વૈર સર્વભૂતેષુ, કોઈ પણ પ્રાણી તરફ એના મનમાં વૈરભાવ ના હોય, વેરભાવ ના હોય. અર્જુને લડવાનું છે અને વેરભાવ સિવાય લડવાનું છે, કેવી મજાની સ્થિતિ છે તમે વિચારો. નિર્વૈર સર્વભૂતેષુ, બધા પ્રાણીઓ તરફ નિર્વૈર વેર રહિત બનીને કોઈના તરફ વેરભાવ રાખ્યા સિવાય, કોઈના તરફ દુશ્મની રાખ્યા સિવાય, જે માત્ર ઈશ્વર માટે કર્મ કરતો થાય. સમામેતિ પાંડવ, એ મને પ્રાપ્ત કરી શકે. અહીંયા 11મો અધ્યાય સમાપ્ત થાય છે. આપણે હવે પછી 12મો અધ્યાય શરૂ કરીશું. તો અત્યારે ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે વિશ્વરૂપ દર્શન યોગો નામ એકાદશોધ્યાયઃ. હવે આપણે મળશું ત્યારે 12મા અધ્યાયથી શરૂ કરવાનું છે, અને અદ્ભુત છે ભક્તિ યોગની વાત, તે આપણે 12મા અધ્યાયથી જોઈશું. અત્યારે આપણે વિરામ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઈટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઈટ બિલ ઝીરો આવે.

એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર. હરે

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો.

પાલનપુર નો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ, મેરા ગાંવ મેરી ધરોહર. મારું ગામ

0: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
1: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512-9966-88 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in.

દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ, મેરા ગાંવ મેરી ધરોહર.

0: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
1: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9592966888 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
3: હેલો, હાય, હું છું આરતી પ્રિયંકા. અને ગત એપિસોડમાં આપણે નાની વાતોમાં ઘણી એવી વાતો જોઈ હતી કે જે આપણા જીવનના દરેક ભાગને સ્પર્શતી હતી. આજના એપિસોડમાં પણ આપણે એવી જ વાતો જોવાની છે. આ વાતો હું તમને જે પુસ્તકમાંથી કહી રહી છું એ પુસ્તકનું નામ છે જીવન સાફલ્યની વાટે, કે જે દિનેશ પટેલ દ્વારા લખવામાં આવી છે. તો શરૂ કરીએ આજની નવી પણ નાની વાતો. સાગરને મળી રહેલી નદી આજે ખૂબ પ્રસન્ન હતી. સાગર કિનારે નદીની પ્રસન્નતાનું કારણ કોઈએ પૂછ્યું ત્યારે નદીએ અહંકારથી કહ્યું, કેટલાય વર્ષોથી વચ્ચે રહેલો એક પર્વત મને તને મળવામાં ખૂબ જ હેરાન કરતો હતો. આજે મેં એ પર્વતને તોડી નાખ્યો અને હું ચારેય બાજુથી જાહેરાત કરતી આવી કે મારા રસ્તામાં જે કોઈ અવરોધ બનશે એના હાલ પણ પર્વત જેવા થશે. સાગરે હસતા હસતા કહ્યું, નદી, એક કામ કરીશ. અહીં એક બાજુ નેતરની સોટી ઉગી છે, એમાંથી બે ચાર સોટીની મારે જરૂર છે, લાવી આપીશ? નદી તો ઉપડી નેતરની સોટી લેવા. તેણે બળપૂર્વક નેતર પર આક્રમણ કર્યું, પણ નદી જેવી નેતર પર કૂદી એવી નેતરે તેની કાયાને નમાવી દીધી. નદીનું પાણી રવાના થતાં નેતર પાછું વળી ઊભું થઈ ગયું. આ જોઈને નદી ખૂબ ગુસ્સે થઈ, વધારે બળપૂર્વક નેતર પર કૂદી, પણ પરિણામ એ જ હતું. આખા દિવસના નદીના આક્રમણ ચાલુ રહ્યા પણ નેતર ન તૂટ્યું. થાકી હારીને નદી સાગર પાસે આવી અને કહ્યું, કેમ નદી, નેતર ક્યાં? ન લાવી શકી, મને ખબર નથી પડતી કે આમ કેમ થયું. પર્વતને હું તોડી શકી પણ આ નેતરના મૂળને હચમચાવી પણ ન શકી. સાગરે કહ્યું કે નદી, પર્વતને તું તોડી શકી કારણ કે તે અક્કડ હતો, નેતરને તું ન તોડી શકી કારણ કે તે નમી ગયું. આ દુનિયામાં પર્વતની જેમ અક્કડ રહેનારાઓને પણ પાણી ઉતરવા સહેલા છે, પરંતુ નેતરની જેમ સ્વયં નમી જનારા પણ પાણી ઉતારવા સહેલા નથી. સાગરની વાત સાંભળીને નદીનો અહંકાર ઓગળી ગયો. જગતમાં આ વાત આપણે આજ ગુણ કે જે અક્કડ રહ્યા છે તે જીતવા માટે ડગાતી ગયા છે તે ઝૂકી જનાર.

0: પાંડવ અને કૌરવના કાળમાં એક વખત પાંડવોએ તીર્થાટન કરવાનું વિચાર્યું. એમણે પોતાના માર્ગદર્શક અને એમના સખા એવા શ્રી કૃષ્ણને પણ તીર્થાટન માટે સાથે લઈ જવા માટે વિચાર કર્યો અને રૂબરૂ મળીને આમંત્રણ આપવા ગયા. ત્યારે શ્રી કૃષ્ણએ એક તંબોડી આપીને કહ્યું, મારા વતે હું આ તંબોડી તમારી સાથે તીર્થાટન મોકલું છું. તેને નદીમાં જ્યારે પણ સ્નાન કરવા જાઓ ત્યારે સ્નાન કરતી વખતે તમે જ્યાં જ્યાં જાઓ છો ત્યાં લઈ જજો અને આને પણ સ્નાન કરાવજો. તીર્થાટનથી પાછા ફરીને પાવન અને પવિત્ર થયેલી તંબોડી પર પરત કરવા જ્યારે તેઓ શ્રી કૃષ્ણ પાસે ગયા ત્યારે શ્રી કૃષ્ણએ તેમની હાજરીમાં એ તંબોડી તોડી તેનો સ્વાદ ચખાડ્યો. તંબોડીને પવિત્ર નદીઓનું સ્નાન કરાવેલું. મોટા મોટા દેવાલયો મંદિરોમાં દર્શન કરાવ્યા હોવા છતાં તે કડવી નીકળી. પાંડવો શ્રી કૃષ્ણનો બોધ સમજી ગયા. વિચારો, માણસ ગમે તેટલું તીર્થાટન કરે પરંતુ પવિત્ર નદીઓમાં સ્નાન કરે તેમ છતાં હૃદયની માલિનતા તો જતી જ નથી.
1: બલ્લી કે થે
2: ઓ દેવ, વાહે ગુરુ,

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર .gov.in પર.
2: ઘર ઘર સૂર્યઘર.
3: પોતાના ખરાબ ગુણો ન બદલાય તો તે સ્નાન અને તીર્થાટન નકામું છે. આવો જ એક બીજો સુંદર ગુરુ નાનકનો પ્રસંગ કહું છું. એક દિવસ ગુરુ નાનક પોતાના પ્રિય શિષ્યને લઈને ગંગા જમનાનો સંગમ થાય છે તેવી ભૂમિ પ્રયાગ ગયા. ત્યાં ધાર્મિક દિવસે નદી કિનારે ઘણા લોકો સ્નાન કરવા આવ્યા. અસંખ્ય ભીડ હતી. એ ભીડમાં નાનક સાહેબે આસન જમાવ્યું. પ્રિય શિષ્યને એક તારો આપ્યો. નાનક સાહેબે ભજન ગાવાનું શરૂ કર્યું. ત્યાં મીઠા સ્વરે ભગવાનની મહિમા ગાવા લાગ્યા. લોકો ભજન સાંભળવા પડાપડી કરતા હતા. તે એક બ્રાહ્મણ આવીને નાનક સાહેબને કહ્યું, સમય ઘણો વીતી ગયો, મેં તમને ગંગા સ્નાન કરતા જોયા નથી. પવિત્ર ગંગા મૈયામાં ડૂબકી મારી તમારા બધા પાપોને નાશ કરવાની આવા સુંદર તક તમને વારે વારે નહીં મળે, માટે ઉતાવળા જાઓ અને ડૂબકી મારો. નાનક કહે, ભાઈ ડૂબકી મારવાથી પાપ કેમ ધોવાય? હૃદયમાં ભરેલી ગંદકી ગંગા જળ કેવી રીતે ધોઈ શકે? સ્નાન દ્વારા સ્વચ્છ થવાય, પણ પવિત્ર કેવી રીતે થવાય? પવિત્ર તે જ છે જેના હૃદયમાં ભગવાન વસે છે. પેલું નથી કહેતા, નાય ધોએ ક્યા હુઆ જબ મન મેલ ન જાય, મીન સદા જલન મેં રહે ધોએ બાસ ન જાય.

0: आ रक्षाबंधन मात्र भाईनी कड़ाई पर राखड़ी नहीं, पण गुजरातनी बहनोना स्वावलंबनना स्नेहथी बनावेली राखड़ी बंधाशे। बधाज तहेवारोमां आवतो भाई बहनना संबंधनो पवित्र तहेवार एटले रक्षाबंधन।
1: आ रक्षाबंधन पर गुजरात महिला आर्थिक विकास निगम लिमिटेड महिला अने बाळ विकास विभाग द्वारा आयोजित कर्यो छे राखी मेळो, ज्यां गुजरात राज्यना तमाम जिल्लाओनी बहनोना स्वावलंबनने प्रोत्साहन आपवा तेमना द्वारा उत्पादित राखड़ी तेमज घरगथ्थु अवनवी वस्तुओना प्रदर्शन सह वेचाण करवामां आवशे। तो आवो तारीख 14 थी 23 ऑगस्ट सवारे 11 थी रात्रे 10 वागे राखी मेळो ब्रह्मर्षि हॉल जहानारा बागनी पासे पालनपुर।
2: જે વ્યક્તિ અચલ હોય છે, અડગ હોય છે અને દરેક પરિસ્થિતિ પાર પાડી શકે છે, એક દિવસ પોતાના લક્ષ્ય સુધી જરૂર પહોંચે છે। આવી જ એક પ્રખ્યાત વ્યક્તિ હતી અબ્રાહમ લિંકન। એમણે પોતાના માર્ગમાં આવનારી બધી જ આપદાઓને અડગતાથી પાર કરીને સફળતા પ્રાપ્ત કરી। એકવાર અબ્રાહમ લિંકન પોતાના મિત્ર સાથે પર્વત પર ટ્રેકિંગ પર ગયા। અમેરિકામાં મોસમનો કોઈ ભરોસો નહીં, થોડી વારમાં અચાનક તોફાન આવ્યું અને મુશળધાર વરસાદ થયો, જોરદાર આંધી આવી। અબ્રાહમ લિંકનનો મિત્ર તો જમીન ઉપર બેસી ગયો, પરંતુ લિંકન એમ જ અડગ ઊભા હતા। તોફાન સાથે ટક્કર ઝીલતા એક છોડ પર ખીલેલા પુષ્પને નિહાળતા હતા। થોડા સમય પછી વરસાદ અને તોફાન અટક્યા ત્યારે લિંકનનો મિત્ર તેની પાસે આવીને પૂછવા લાગ્યો, હું તો ડરનો મારે બેસી ગયો, પણ તમે કેવી ઊભા રહ્યા? લિંકને કહ્યું, તમારી દ્રષ્ટિ વાદળો ઉપર હતી જેઓ ચાલતા અને વરસતા હતા, અને મારી દ્રષ્ટિ એક મધમાખી પર હતી। એ મધમાખી આટલા ભયંકર તોફાનમાં પણ ઝઝૂમતા છોડ પર ખીલેલા પુષ્પ પર અચળ રીતે પોતાનું કામ કરતી હતી। મધમાખીને આંધી તોફાન અને ડોલાયમાન થતા છોડની તો જાણે ખબર જ ન હતી, એ તો પુષ્પનો રસ લૂંટવામાં તલ્લીન હતી। જે એક નાનકડી મધમાખી પણ પોતાના કાર્યમાં અડગ રહીને કામ કરી શકે છે, તો આપણે કેમ નહીં? લિંકનની અડગતાનું એ ફળ હતું કે તેઓ એક અત્યંત સાધારણ માનવમાંથી અમેરિકાના રાષ્ટ્રપતિ।

સ્કોટલેન્ડમાં ફ્લેમિંગ નામનો એક ગરીબ ખેડૂત હતો. એક દિવસ જ્યારે ખેતી કરી રહ્યો હતો ત્યારે કોઈએ બચાવ બચાવની બૂમો પાડી. ફ્લેમિંગ કામ પડતું મૂકીને અવાજની દિશામાં દોડ્યો. ત્યાં એક બાળકને કાદવના કણામાં ગરક થતો જોયો. ફ્લેમિંગ ખૂબ દયાવી એમણે મહા મહેનતે બાળકને બચાવ્યું. બીજા દિવસે એક અમીર ઉમરાવ તેને ઘરે આવ્યા. તેમણે ફ્લેમિંગનો ઉપકાર માનતા કહ્યું, મારા પુત્રને બચાવી તમે મારી ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો છે, હું આપનું ઋણ ચૂકવવા માગું છું. ફ્લેમિંગે નમ્રતાપૂર્વક આ ભેટ સ્વીકારવાનો ઇનકાર કર્યો. તે સમયે ફ્લેમિંગને પુત્ર આવ્યો. આ ગ્રામમાં બાળકની તેજસ્વીતાથી પ્રભાવિત થયેલા ઉમરાવે એ બાળકને પોતાની સાથે ભણવા ઇંગ્લેન્ડ લઈ જવા ઈચ્છા દર્શાવી. ફ્લેમિંગે આનાકાની બાદ અનુમતિ આપી દીધી. ફ્લેમિંગનો પુત્ર લંડનની શ્રેષ્ઠ શાળામાં અભ્યાસ કરી મહાન વૈજ્ઞાનિક બન્યો. અને વૈજ્ઞાનિક જેણે પેનિસિલિનની શોધ કરી. યોગાનો યોગ પેલા અમીનો પુત્ર જે ફ્લેમિંગને કણામાંથી બચાવ્યો એ પણ એને ન્યુમોનિયાનો રોગ લાગુ પડ્યો. અને આ રોગને દૂર કરવા પેલા ખેડૂત પુત્રની પેનિસિલિનની શોધ કારગર નીવડી. ઉમરાવનો છોકરો બચ્યો. ફ્લેમિંગના પુત્રની આંખો મૈત્રી અને પુત્રજ્ઞાતાથી છલકાઈ ગઈ તો ઉમરાવના પુત્રનું મસ્તક વિદ્યાદાનના અહેસાનથી નતમસ્તક થઈ ગયું. આ અમીર ઉમરાવનું નામ હતું લોર્ડ રેનફોર્ડ ચર્ચિલ. અને એના પુત્ર તે વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડને વિજેતા બનાવનાર સર વિન્સેન્ટ ચર્ચિલ. અને પેનિસિલિનની શોધ કરનાર એ બાળક એ હતો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. બંને વિશ્વમાં મોટી નામના મેળવી.

સાહિત્ય સંસ્થાના સંસ્થાપક ભિક્ષુક અખંડાનંદજીને કોઈ એક માણસે ખોટો રૂપિયો પટકાવ્યો. સંસ્થા પર આવીને એમણે રૂપિયો ખખડાવ્યો તો બોધો નીકળ્યો. તરત જ તેઓ સંસ્થાના એક કર્મચારી પાસે ગયા અને કહેવા લાગ્યા, જમીનમાં એક ખાડો ખદીને આ રૂપિયો દાટી દો, સાવ ખોટો છે, ચાલશે નહીં. કર્મચારીએ સાંભળતા વિચારમાં પડ્યા. તેમણે મનમાં કશીક ગણતરી કરીને પૂછ્યું, અરે એને જમીનમાં દાટવાની જરૂર નથી કે? હું હમણાં જ બજારમાં જઈ કોઈ દુકાનદારને પટકાવી દઈશ. તો આ કેટલા ખોટા રૂપિયા મેં બીજાને લોકોને પધરાવી દીધા છે. તમે ચિંતા ના કરો, હું બધું જ સંભાળી લઈશ. અખંડાનંદજીએ કહ્યું, ના એવું ના કરતો, આ એક મોટું પાપ છે. આવા અપ્રમાણિક કામથી આપણે દૂર જ રહેવું જોઈએ. ખોટા રૂપિયાને સાચો ગણાવીને કોઈને આપવો એ જ સૌથી મોટી અનીતિ છે. ધારો કે આ રૂપિયો ખોટો છે, કોઈ અભૂત ગરીબના હાથમાં લાગી જાય છે તો એને શું ભલે થાય? બધી જગ્યાએથી આ ખોટા રૂપિયાથી ઘરની ચીજ વિના લીધે જ પાછું આવવાનું થાય અને પરિણામે એના બાળકો ભૂખા રહી જાય તો આ ખોટો રૂપિયો જમીનમાં દાટી દે. ભિક્ષુ અખંડાનંદજીની આ પ્રામાણિકતા, નીતિમત્તા, એમના અંતરાત્માના અવાજથી મુક્ત બનેલા એક કર્મચારીએ ખોટો રૂપિયો

આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી સુધારણાના અનેક કાર્યો કર્યા. તેમણે જનજાગૃતિ દ્વારા કુરિવાજોની નાબૂદી, અજ્ઞાન અને અંધશ્રદ્ધાની નાબૂદી અને માનવ સેવા પોતાનું જીવન સમર્પિત કરી દીધું. દેશભરનો પ્રવાસ કરી વ્યાખ્યાનો દ્વારા લોક જાગૃતિ કરતા. આ માટે એકવાર એમણે ફરતા ફરતા ઉદયપુર આવવાનું થયું. ઉદયપુરના રાણા સ્વામીજીનું સ્વાગત કર્યું. સ્વામીજીની સરભરા રાખવામાં રાણાએ કોઈ કમી ન રાખી. સ્વામીજીના વ્યાખ્યાનોથી રાણા એટલા પ્રભાવિત થયા કે તેમણે સ્વામીજીને કહ્યું, સ્વામીજી મારી એક વિનંતી માનશો? કઈ વિનંતી? આપ અમારી એક લિંગજીની જાગે સંભાળી લો અને એના મહંત બનો. રાણાને ખબર હતી કે મહંતને રાજા જેટલું જ માન લોકો આપતા હોય છે. સ્વામી દયાનંદ સરસ્વતી પણ એવું માન મળે એવા હેતુથી તેમણે આ વિનંતી કરી હતી. સ્વામીજીએ રાણાને પ્રશ્ન કહ્યો, એ જાગીરની કિંમત કેટલી હશે? રાણાએ કહ્યું, સ્વામીજી પૂરા 1,00,000ની જાગીર ગણાય તો મારા જેવા સંન્યાસીને ન ખપે. કેમ? જુઓ રાજન, અમારા જેવા સંન્યાસીનું સાચું ધન સંતોષ છે. તમે જેને ધન કહો છો એ ધન તો ચોરી થઈ જાય, લૂંટી જવાય, પણ મારી જાગીરનો હું મહંત બનું તો તમારો બંદીવાન જ થયો કહેવાય. પછી લોકોના ઉદ્ધારનું કોઈ કામ થાય જ નહીં અને આ જાગીરી સાચવીને જ બેસી રહું. મારે મહંત બનીને જાગીરના પ્રલોભનમાં પડીને મારી આત્માને વેચવો નથી. એમણે રાણાની વિનંતીનો સ્વીકાર કર્યો. કેવી નિષ્પ્રભા! આવા સંતોથી જ આ ભારત દેશની સંસ્કૃતિ અજોડ બની છે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: રેડિયમની શોધ કરીને ક્યુરીએ પોતાનું નામ અમર કરી દીધું, પણ એ શોધવામાં તેની પત્નીનો બહુ મોટો ફાળો હતો. મેડમ ક્યુરી પણ આ શોધમાં મોટું પ્રદાન હોય તેમણે એક મહાન વૈજ્ઞાનિક તરીકે લોકો એમનું સન્માન કરતા. મહાન વૈજ્ઞાનિક પિયર્સ ક્યુરી એક દિવસ રસ્તામાં ચાલી રહ્યા હતા, એવામાં એક ગાડીની અડફેટે તેઓ આવી ગયા અને મૃત્યુ પામ્યા. માત્ર ફ્રાન્સ જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વએ પોતાનો એક મહાન વૈજ્ઞાનિક ગુમાવ્યો. ફ્રાન્સે સોર્બોન યુનિવર્સિટી અને

ફ્રાન્સની સરકારે મળીને તેમની સેવાની કદર કરી વિધવા બનેલી મેડમ ક્યુરીને પોતાના કુટુંબ અને તેમના જીવનભરનું પેન્શન આપવાનું નક્કી કર્યું. તેમના પર એક સંદેશો મોકલવામાં આવ્યો. સોર્બન યુનિવર્સિટી અને ફ્રાન્સની સરકારે આ કુટુંબને આંચ ન આવે એ માટે પેન્શન આપવાનું નક્કી કર્યું છે એ સંદેશમાં લખ્યું હતું. મેડમ ક્યુરી થોડીવાર સંદેશના પત્રને તાકી રહ્યા. બીજી વાર એમણે સંદેશો વાંચીને જોયો. થોડીક વારમાં એમણે મનમાં કશોક નિર્ણય કર્યો અને કાગળ ઉપર પ્રત્યુત્તર લખ્યો. આપની આવી લાગણી માટે ખૂબ આભાર, પણ મને પેન્શન આપવાનો તમારો નિર્ણય મને સ્વીકાર નથી. આટલું લખ્યા બાદ તે પોતે શા માટે પેન્શન નથી સ્વીકારતા તે પણ લખ્યું. આપણે હું જણાવવા માગું છું કે હું જે વૃદ્ધ નથી, યુવાન છું. મારું અને મારા બાળકોનું ગુજરાન ચલાવવા માટે જોઈતા પૈસા કમાવાની શક્તિ મારામાં છે. મારા હાથ, પગ, દિમાગ આ બધું સાબુત છે. જ્યાં સુધી મને પેન્શનની કોઈ જરૂર નથી ત્યાં સુધી મારી જિંદગી હું મહેનતથી આગળ જીવી શકું છું. પછી મારે બીજાની સહાયની શું જરૂર છે? સલામ છે આવી ખુમારી અને આવા આત્મસંભાળ.

लाल बहादुर शास्त्री पटेल ₹700 ₹500 શાસ્ત્રીજી બોલ્યા, ના રે ના, એવી કિંમતની સાડીઓ મારાથી ન ખરીદી શકાય. મારે તો સસ્તી સાડીઓ જોઈએ. ભારી કિંમતની સાડી મારી પત્નીને ન શોભે. કોઈ સસ્તી કિંમતની હોય તો બતાવો, નહીંતર મારે નથી ખરીદવી. પેલો હસી પડ્યો અને કહ્યું, શાસ્ત્રીજીને આ માણસ શા માટે હસી રહ્યો છે સમજાયું નહીં. તે કહ્યું, કેમ ભાઈ, તને કેમ હસવું આવે છે? જવાબ મળ્યો, તમારે આ ભારે સાડીઓને કોઈ કિંમત ચૂકવવાની નથી, એટલે આ સાડીઓ હું તમને ભેટમાં આપું છું. તમે હવે ચિંતા છોડો અને સાડીઓ લઈ લો. આ શબ્દોથી જાણે પોચે આ શબ્દોથી તેઓ દાજ્યા હોય તેમ બે ડગલા પાછળ ખસીને બોલ્યા, ભેટ મારાથી નહીં લેવાય. વડાપ્રધાન રાષ્ટ્ર માટે કોઈ ભેટ સ્વીકારી શકે, પણ પોતાના અંગત માટે નહીં. અંગત ભેટનો ખ્યાલ જ મને યોગ્ય નથી લાગતો. તેમણે રેશમી સાડીનો ઢગ એક બાજુ મુકાવી અને ખાદીની સાડીઓ બતાવવા આગ્રહ કર્યો. એમણે ખાદીની સાડીઓનો ઢગ થઈ એમાંથી સસ્તી કિંમતની સાડીઓ ખરીદી. કેવી સાદાઈ અને કેવી મહાનતા! પ્રવર્તમાન શાસકકર્તાઓ પૈકી આ નીતિ આપનાર કેટલો. આજે આપણે વાત કરી ખુમારીની, સ્વાભિમાનની, અહંકારની અને અહંકાર પર વિનમ્રતાની જીતની. આવતા એપિસોડમાં વાત કરીશું કંઈક નવી, કંઈક નવા ગુણોની, કંઈક નવા લોકોની. તો આવતા એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ, મેરા ગામ મેરી ધરોહર. મારું

0: છે.
1: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
0: તમારા ગામનો ઇતિહાસ ગીત, ફોટા, વાર્તા, પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરું અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512966888 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
0: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આપણે 8મા ભાગમાં હતા, જેમાં 8મા ભાગનો અડધો ભાગ તમને સંભળાવ્યો હતો. હવે આગળ આપણે એ વાતને ફરીથી શરૂ કરીએ. લાસ્ટમાં આપણે સાંભળ્યું હતું, ત્યાંથી આપણે શરૂ કરીએ. વચ્ચે બીતુ ઊભું રહ્યો, તેને એક ડાળ કાપવી હતી, પણ સુપ્રિયાએ તેમ કરવાની ના પાડી. તેથી ચીડાયેલો મોઢું ચડાવીને આગળ આગળ વધ્યો. થોડી વારે અચાનક ઊભો રહીને કહે, ગંડુ ફકીર. આ શબ્દ

તેને બંગાને કહ્યો. સુપ્રિયા માટે કહ્યો કે બીજા કોઈ માટે તે હું સમજી ન શક્યો. હું કંઈ પૂછું તે પહેલાં દૂરની ઝાડીઓમાંથી અવાજ આવ્યો, ઓરી છોરી જરા રૂકના, તેરે સાથ આ રહા હું. પછીની ક્ષણે સાથે ઝાડીમાં હલચલ દેખાઈ અને ઝાંખરા ખસેડતો લાલ લીલા થીગડાવાળો જબ્બો પહેરેલો એક માણસ બહાર આવ્યો. એક હાથમાં ચીપ્યો, બીજા હાથમાં શીશમના લાકડાનો કાળો ડંડો, ખભે ખલીતો, માથે ઓળ્યા વગરના ઝટિયા, વધેલી દાઢી અને આંખોમાં ગેલછાની છાંટ. હજી યુવાન ગણાય તેટલી ઉંમર હશે. નયા આયા હે ક્યા? તેણે મારી સામે જોઈને પૂછ્યું. પછી મારા જવાબની પરવા કર્યા વગર સુપ્રિયા તરફ ફરીને કહે, તેરે સાથ ચલુંગા છોરી, રોટી ખાઉંગા તેરી. જી ચલીએ. સુપ્રિયા કોઈ વડીલને આપતી હોય તેવા આદરથી જવાબ આપ્યો. ગંડુ ફકીર શબ્દ કોને માટે વપરાયેલો તે સમજતા મને વાર ન લાગી, પણ એક ગાંડા જેવા માણસને સુપ્રિયા આટલો વિવેકથી જવાબ આપે તે જોઈને નવાઈ લાગી. પેલા ભીતુ બંગા તો આગળ વધીને ગંડુ ફકીરને પગે અડવા ગયા. ચલો હટો, તે ખીજવાયેલો. પાગલ કહા કે ભાગો યહાં સે. તેના ક્રોધની કોઈ અસર ભીતુ કે બંગા પર ન થઈ. તે બંને તો તેને અડીને જ રહ્યા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આગળ વાત ચાલુ રાખીશું. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

ગંડુ ફકીર, માણસ આવા નાટક ક્યારે અને શા માટે કરતા હોય છે તે હું બરાબર જાણું છું. મારા વર્ગોમાં મેં આ પ્રકારના વર્તન વિશે ભણાવ્યું પણ છે. મને આ યુવાન ફકીર પ્રત્યે અણગમો થયો, પણ સુપ્રિયાએ જે ચલીએ કહી દીધું છે તો તે ગંડુના વરઘોડામાં મારે અનિચ્છાએ પણ સામેલ થવાનું. દેખ છોરી, આજ કી રોટી તેરે ઘર ખાઉંગા, ફકીર શરત કરતો હોય તેવી અદાથી બોલ્યો. જી, સુપ્રિયાએ ફરી એવો જ જવાબ આપ્યો. મેં ખુદ બનાવુંગી બસ. મને લાગ્યું કે મારે સુપ્રિયાનો વર્ગ પણ લેવો પડશે. કેન્દ્ર પર પહોંચીને વાત, અત્યારે તો હરીખોહનું સૌંદર્ય માણતા ચાલ્યા કરીએ. થોડે આગળ એક ટેકરી જેવા ઢોળા ઉપર ચાર પાંચ ઝૂંપડા હતા. તે બતાવીને સુપ્રિયાએ મને કહ્યું, છતિયા ટોલા જેવા ટીંબા ન જુઓ ત્યાં સુધી ગરીબી શું કહેવાય તે સમજાય નહીં. તે થોડું અટકી અને આગળ ચાલતા ફરી બોલી, દિવસો સુધી કંદમૂળ ખાઈને ટકાવાતું જીવન કેવું હોય છે તે છતિયા ટોલાનો આદિવાસી નજરે ચડે તો જ સમજાય. અમારો વિકાસ કાર્યક્રમ આ લોકોને બે વખત કુશ્કીની રાબ પણ પૂરી પાડી શકે તો તેની મોટી સફળતા ગણું. હું પાછળ ચાલતા તેની વાતો સાંભળતો હતો. અમે ઝૂંપડાઓ નજીક પહોંચ્યા અને મેં માનવ કંગાલ જેવા એકલા વૃદ્ધ આદિવાસીને ઝૂંપડા પાસે ઉભડક બેઠેલો જોયો. માત્ર લંગોટ ભેર બેસી રહીને તે જમીન ખોતરતો હતો. અમારા પર નજર પડતા જ તે ઊભો થયો. ઈથે ઈથે, તેણે હાથ લંબાવતા કહ્યું. મને લાગ્યું કે તે ભીખ માંગે છે. અમારી સાથે બચેલો નાસ્તો હતો, તેમાંથી સુપ્રિયા તેને ખાવા આપી દે તો અમે ચાલતી પકડીએ. એવું કંઈ બને તે પહેલાં તે દુર્બળ જણ કેડી વચ્ચે આવી બંને હાથ ફેલાવીને ઊભો રહ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવપટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ ને વાતને આગળ પહોંચાડીશું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: ની જાણે દુઈયા સે બાઈ, ખાલી પેટ ની જાણા, તેણે કહ્યું અને અમે બધા થંભી ગયા. ફિર કભી આએંગે અભી રહેને દો, સુપ્રિયાએ તેને સમજાવ્યું, પણ પેલો માને તેમ ન હતો. કહે ખાલી પેટ ની જાણે દો. અચાનક ગંડુ ફકીર આગળ આવ્યો, પેલાનો હાથ પકડીને કહે ચલ આજ તેરે ઘર હો જાય. પછી સુપ્રિયા તરફ ફરીને કહે ચલ છોરી ચલતી હે. સુપ્રિયા તેને અનુસરી. આખું ટોળું પેલા ઝૂંપડા પાસે ગયું. ફકીરે પોતાની જોડીમાંથી ફાટેલી ચાદર કાઢીને પાથરી. અમે બધા બેઠા. ઝૂંપડાની અંદર તો એકથી વધુ માણસ સમાય તેવું હતું જ નહીં. પેલો આદિવાસી હર્ષથી ગાંડો થતો હોય તેમ નાચી ઉઠ્યો. તીરથ હો ગયા, આજ તીરથ હો ગયા, બોલીને તેને આનંદ વ્યક્ત કર્યો. વચ્ચે ની જાણે દો ખાલી પેટ કિતે જાણા કહેતો રહ્યો. અબ તું બોલતા હી રહેગા યા કુછ ખિલાએગા ભી, ગંડુ જાણે પેલા પર ઉપકાર કરતો હોય તેમ બોલ્યો. મતલબ કે આ કંગાલ હવે અમને રાંધી ખવડાવવાની તેની ઈચ્છા પૂરી કરશે. છી, તેના હાથનું કે કદાચ તેણે માંગી ભીખી લાવેલું તે આપશે તો પણ અમે ખાઈશું સે પહેરે. તે પોતાના ઝૂંપડામાં ગયો. અંદર કંઈ ખખડાટ થયો. અને થોડી વારે તે પાછો બહાર આવ્યો. ત્યારે તેના હાથમાં કાળા રંગની માટલી અને એવો જ કાળો પડી ગયેલો એલ્યુમિનિયમનો વાટકો હતો. માટલી અમારી સામે મૂકતા તેની આંખમાં અપાર વેદના ઉભરાઈ. તે પરાણે બોલતો હોય તેમ બોલ્યો, ઓર કુછ નહીં ઘર મેં, પર ખાલી પેટ નહીં જવા, પાપ લાગે હે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ પટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ, ક્યાં જતા નહીં. આ વાતને આપણે આગળ પણ સાંભળીશું.

મહુડી છે ને સુપ્રિયાને વળતી હોય તેમ કહ્યું, મરવાના પણ મહુડો નહીં છોડવાના. હા મહુડી જ હે, પેલા એ નિખાલસ્થાથી કબૂલ્યું. બીજા દાના બી નહીં ઘર મેં, પર ખાલી પેટ કિથે જાણા. મીઠું છે ઘરમાં? સુપ્રિયાએ પૂછ્યું. નમક નમક, પેલાને સમજાય તે રીતે ફરી બોલી. હા થોડા હે, કહીં પેલો અંદર ગયો ને કાચની તૂટેલી રકાબીમાં થોડું મીઠું મૂકીને લાવ્યું. મને થયું કે ગંડુ ફકીનો ક્રોધ માંજા મૂકી જશે અને તે આ ગરીબ બિચારાને પાઈનો કરી નાખશે, પણ મારા આશ્ચર્ય વચ્ચે ગંડુ ફકીરે

પેલી માટલી ઉઠાવી ને નમાવીને પેલા કાળા વાટકામાં પ્રવાહી રેડ્યું. અમે કંઈ સમજી શકીએ ત્યાર પહેલાં તો તેણે વાડકી મોઢે લગાવી અને મહુડી ગડગડાવી ગયું. નર્મદે હર કહેતા તેણે વાટકી નીચે મૂકી. પછી પેલા આદિવાસીને કહે, બસ અબ ખુશ? મને કમકમા આવી ગયા, પરંતુ પેલા આદિવાસીના મુખ પર નિરાંત દેખાઈ. સુપ્રિયાએ પેલી રકાબીમાંથી મીઠાના બે કણ લીધા અને મોંમાં મૂક્યા. અમે બધા તેને અનુસર્યા. ઊભા થઈને અમે ચાલ્યા એટલે પેલો આદિવાસી અમને વળાવવા આવ્યો. થોડે પહોંચીને અમે છૂટા પડીએ ત્યાં ગંડુ ફકીરે સુપ્રિયાના હાથમાંથી નાસ્તા વાસણની થેલી લઈ લીધી. પછી પેલા આદિવાસી તરફ લંબાવીને કહે, લે લે. પેલો આનાકાની કરવા માંડ્યો તો ફકીર પરાણે તેના હાથમાં થેલી પકડાવતા કહે, ફકીર દેતા હે લે લે. કહી પારકી થેલી પેલાને થમાવી ગંડુ રાજા ચાલવા માંડ્યા. સારું થયું કે બાકીનો સામાન લઈને હું અને ભીતુ બંગા થોડે આગળ નીકળી ગયેલા, નહીતર આ ગંડુ એ પણ આપી દેતા વાર ન કર. હું લગભગ ત્રાસી ગયો. આ ગંડુ એક નાગોડિયા આદિવાસીની ગંદી માટલીમાંથી એવા જ ગંદા વાસણમાં ઠાલવીને ગંધાતો દારૂ જાણે અમૃત પીતો હોય તેવી અદાથી પી ગયો. પેલા આદિવાસીને દારૂ ન પીવાની સલાહ આપતી સુપ્રિયા ગંડુને કંઈ કહી ન શકે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવપટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ આપણે અહીંયા જ મળીશું, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો આરજે અંજલિની સાથે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: બીતુબંગા આ દારૂણ્યાને પગે પડે છે અને આ પ્રદેશમાં કદાચ સર્વાધિક શિક્ષિત ગણાય તેવી સ્ત્રી સુપ્રિયાને તેને પ્રેમથી પોતાને ત્યાં ભોજન કરવા નિમંત્રે છે. કઈ જાતનો વ્યવહાર છે આ? મેં કદી નથી જાણ્યો, નથી જોયો. 15-20 મિનિટ ચાલ્યા હશું અને ફકીર રસ્તા વચ્ચે ઊભો રહી ગયો. પૂછ્યું, છોરી મેં ક્યું આતા હું તેરે સાથ, મહુડી ચડી ગઈ લાગે છે. મેં આ નવું નાટક જોતા વિચાર્યું, રોટી તો હમારે યહાં હોગી ના આપકી? સુપ્રિયાએ સાંસક પૂછ્યું. મતલબ સમજતી હોઉં?

ફકીરે સામે પૂછ્યું. હું કંઈ સમજ્યું નહીં. સુપ્રિયાએ મૌન રહીને હાથ જોડ્યા તો પેલો કહે, મતલબ મેં સમજતા હું, અગર આજ મેં તેરે ઘર ખાતા હું તો મતલબ હૈ ઉસ બૂઢેને હમે ભૂખા નિકાલા હૈ. તમે ક્યાં ખાધું છે? સુપ્રિયા લગભગ ઢીલી થઈને બોલી. મારો જીવ ન કચવાવશો, ગંડુ ફકીર ક્રોધથી બોલ્યો. અરે નહીં, કેસે ખાયા મેને, ઉસકા જીતના થા સબ તો ખા ગયા. પછી લાકડી પછાડતા ઉલટી દિશામાં ફંટાયો, કહે, તું અબ જા, મેરી આજ કી રોટી તો હો ગઈ. થોડે દૂર પહોંચીને તેને પાછળ જોયું. અમે હજુ ઊભા હતા. તે જોઈને માટીનું ઢીફું હાથમાં લઈને અમારી તરફ ફેંકતા બૂમ પાડી, ચલે જાઓ સબ, ફકીર સમજતે હૈ લોગ મુજે, મેં અપને આપસે ધોકા નહીં કર સકતા, જાઓ ચલે જાઓ. અને ઉતાવળી ચાલે ઝાડીમાં અદ્રશ્ય થઈ ગયો. હું સ્તબ્ધ થઈ ગયો. મારા તમામ અભ્યાસોએ ખોટા પાડતો તે ક્યાં ગયો હશે તેનો વિચાર કરતો હું ઊભો રહ્યો. સુપ્રિયાનું મોં પડી ગયું. ભૂખ્યા પેટે મહુડી પી ગયો છે, ખાશે નહીં તો પેટ સળગી જશે, તે બોલી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશું અને વાતને આગળ વધારીશું કે સુપ્રિયા આગળ શું કરે છે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુપટ લિખિત તત્વમસી. બીતુ બંગા સુપ્રિયાની ઉદાસી પામી ગયા. આશ્વાસન આપતા હોય તેમ કહી, કાલે વાલી માં ખીલાવી ગઈ, ફિકર નહીં કરા, અને તે બંને ચાલતા થયા. કાલે વાલી માનો સંદર્ભ નીકળતા પેલી મલીર ધારિણીને મળવા હું તલપી ઉઠ્યો, પણ મારે હજી ધીરજ રાખવાની હતી. હું અને સુપ્રિયા ધીમે પગલે બીતુબંગાની પાછળ ચાલવા માંડ્યા. આશ્રમે પહોંચીને મેં તો જમી લીધું. બપોરે આવતીકાલે કરવાના કામોની યાદી બનાવી. અત્યારે સૂતા પહેલા ડાયરી લખવા બેઠો છું. સંધ્યા સમયે રસોડે ગયેલો ત્યારે સુપ્રિયા આવી ન હતી. કમળાને પૂછ્યું તો કહે, હું નહીં ખાવે. મને સુપ્રિયા પર ચીડ ચડી. એક કાંડા ગેલા ફકીર પાછળ આટલું દુઃખ ભોગવવાનો શું અર્થ હતો? મારું ખાવાનું પતે કે તરત સુપ્રિયા પાસે જઈને તેને લાગણી જીતવાની કળા પર નાનકડું પ્રવચન આપી આવવાનું મેં વિચારેલું. મારા વાસણો ઘરમાં મૂકીને હું સુપ્રિયાને ત્યાં ગયો તો તે બહાર ફળિયામાં લાઇટ કરીને ખુરશીમાં બેઠી બેઠી મહાભારત વાંચતી હતી. આવો, મને જોઈને તેણે પુસ્તક બંધ કર્યું. વરંડામાં બીજી ખુરશી છે, તે લેતા આવો. ના, મેં કહ્યું. હું અમસ્તો જ આ તરફ આવ્યો. તે શા માટે ભૂખી રહી તે પૂછીને મારે વાત શરૂ કરવાની હતી, પરંતુ હું તેમ કરી ન શક્યો. જરાવાર મૂંઝાઈને ઊભો રહ્યો, પછી સાવ જુદો જ પ્રશ્ન કરી બેઠો. મહાભારત? મહાભારત વાંચો છો? ક્યાં સુધી વંચાયું? હા કહેતા તે ઉઠી, પોતે વરંડામાંથી ખુરશી લઈ આવી અને મારી સામે મૂકતા બોલી, તમે તો વાંચ્યું જ નથી. પછી ક્યાં સુધી વંચાયું એ કેમ જાણશો? કહીને તે પાછી પોતાની ખુરશીમાં જઈ બેઠી. એમ તો મને થોડી ઘણી ખબર છે, કહી હું તેણે મૂકેલી ખુરશીમાં બેઠું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુપટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
3: બઢે ચ

0: આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર. હર ઘર સૂર્યઘર.
1: થોડી ઘણી એટલે ભીમ, અર્જુન, કર્ણ આવું બધું. દ્રૌપદી તેણે પગ પર પગ ચડાવતા પૂછ્યું, હા એની ખબર છે. મેં મારા બંને હાથ મારા ઘૂંટણ ઉપર ટેકવી ઊભા થવાની ચેષ્ટા કરતા જવાબ આપ્યો. બેસો હજી, સુપ્રિયાએ કહ્યું. લાક્ષાગૃહ વિશે જાણો છો? હા, મેં કહ્યું. ત્યાં પાંડવોને બાળી મૂકવાનો પ્રયાસ થયેલો. અરે વાહ, સુપ્રિયા એકદમ ખુશ થઈ હોય તેમ હસી. અને હિડિંબા? હિડિંબવધ? હા. સ્વયંવર? હા. કુરુક્ષેત્ર, ગીતા, ગાંધારીનો શ્રાપ? હા હા હા હા. તે પૂછતી ગઈ અને મારા બધા જ જવાબો હામાં આવતા ગયા. અચાનક મારા મનમાં પ્રકાશ થયો. મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. સુપ્રિયા મારી અવસ્થાને પામી ગઈ અને નિર્મળ હસીને તેને મને પૂછ્યું, નવાઈ લાગે છે નહીં? હા, અત્યંત નવાઈ ભર્યું, મેં કહ્યું. મને પણ તમારા જેવી જ નવાઈ લાગી. સુપ્રિયાએ પુસ્તક હાથમાં લઈ તેના પર કુમાસથી હાથ ફેરવતા કહ્યું, ક્યારે ન વાંચેલી, ધ્યાન દઈને ન સાંભળેલી વાતો જ્યારે વાંચવા બેઠી ત્યારે મને લાગ્યું કે આ બધું તો હું અક્ષરસ જાણું છું. હું ઊંડા વિચારમાં ગરક થઈ ગયો. અત્યારે ડાયરી લખતા પણ વાત યાદ કરીને નવાઈ પામું છું. થોડું થોડું સમજાય છે કે આ દેશમાં દરેક દરેક જણને એક અનોખી જીવન દ્રષ્ટિ લોહીમાં જ મળે છે. રામાયણ, મહાભારત જેવી કથાઓ વાંચ્યા વગર પણ તેની રજે રજ ખબર આ માટીમાં જન્મીને ઉછળતા માનવીને હોય છે. કોઈ પણ ભાષાનો, કોઈ પણ ઉંમરનો, કોઈ પણ જાતિ કે કોઈ પણ પ્રદેશનો વાસી હોય, ભારતવાસી આ કથાઓ ભલે પોતપોતાની રીતે પણ જાણતો જ હોય છે. આ કથાઓના પાત્રોની વેદના, હર્ષ, વિષાદ કે ઉલ્લાસને પોતાનામાં જ અનુભવતો હોય છે. કારણ એ માત્ર કથાઓ નથી, જીવન અને તેની પરંપરાઓ છે. ગણેશ શાસ્ત્રીએ મને જે જોવા સમજવાની વાત કરી છે તેનો અર્થ સમજવાની કોશિશ મારે કરવી જોઈએ. આમાંથી
2: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
3: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
4: CIET NCERT presents audio book Curiosity, textbook of science for grade 8.
5: Page number 1. On top of this page, there is a picture. Right hand, there is a kite soaring in the blue sky. Left hand, there is bacteria. In the center, there is a plant with green leaves.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.
3: વર્ધમાન નામના નગરમાં દંતિલ નામે શ્રેષ્ઠી રહેતો હતો. દંતિલ નગરશીઠ હતો. એક દિવસ દંતિલને ત્યાં શુભ પ્રસંગ હતો. એ દિવસે તેણે રાજાને તેમજ નગરના અગ્રણીઓને ભોજન માટે આમંત્ર્યા હતા. રાજાની સાથે આવેલ માણસોમાં મહેલની સફાઈનું કામ કરનાર ગૌરમ પણ હતો. તે પોતાની યોગ્યતાનો વિચાર કર્યા વગર અગ્રણી શ્રેષ્ઠીના આસન પર બેસી ગયો. એ જોઈ ગુસ્સે થયેલા દંતિલે તેની બોચી પકડીને ત્યાંથી કાઢી મૂક્યો. અપમાનિત થયેલા ગૌરંભે આ અપમાનનો બદલો લેવાનો નિર્ણય કર્યો. ગૌરંભે આ માટે એક યુક્તિ શોધી કાઢી. એકવાર રાજા અર્ધનિંદ્રામાં હતો ત્યારે ગૌરંભ રાજાની શૈયા પાસે સાફસૂફી કરતા બબડતો હોય તેમ બોલ્યો, અરે રે, આ બિચારા સરળ હૃદયના રાજા ચારિત્રહીન દંતિલનું કપટ જાણતા નથી. રાજાને લાગ્યું કે ગૌરંભ અકારણ ન બબડે. દંતિલ ચારિત્રહીન અને કપટી હોવાની રાજાને પણ શંકા ગઈ. તેણે દંતિલને મહેલમાં આવવાની જ મનાઈ કરી દીધી. દંતિલ વિચક્ષણ હતો. રાજાના આવા વર્તન પાછળ ગૌરંભનો જ હાથ હોવાની તેને ખાતરી થઈ. તેણે ગૌરંભને બોલાવ્યો અને તેનો સારી રીતે સત્કાર કર્યો. તે દિવસે કરેલા અપમાન માટે દિલગીરી દર્શાવી ગૌરંભ ખુશ થયો. બીજે દિવસે રાજા શયનખંડમાં સૂતો હતો ત્યારે ગૌરંભ ફરીથી બબડતો હોય તેમ બોલ્યો, અરે રે, અમારા રાજાજી તો જાડે ફરતા ફરતા ચીબડા ખાય છે. રાજાએ આ વખતે ગૌરંભને બબડતો સાંભળ્યો. હવે રાજાને ખાતરી થઈ કે આ મૂરખને ગમે તેમ બબડાવવાની ટેવ છે. મેં વળી ક્યાં ચીબડા ખાધા છે? તે દિવસે દંતિલ વિશે બબડતો હતો એ પણ ખોટું જ હશે. મેં અકારણ દંતિલનો તિરસ્કાર કર્યો. બીજા દિવસે રાજાએ દંતિલને મનભેર દરબારમાં બોલાવ્યો અને તેનો સત્કાર

0: કર્યો.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
0: એક કૂવો હતો, એમાં ઘણા બધા દેડકા રહેતા હતા. તેમાં એક ગંગદત્ત નામે દેડકાઓનો રાજા હતો. આ કૂવામાં ગંગદત્તના વિરોધી દેડકાઓનું મોટું જૂથ હતું. એ તેના હુકમનો વારંવાર અનાદર કરતું અને તેનું અપમાન કરતું હતું. કૂવામાં રેંટ ચાલતો હતો. એક દિવસ ગંગદત્ત આ રેંટના ઘડા પર ચડીને કૂદતો કૂદતો કૂવાની બહાર નીકળી ગયો. એ થોડે દૂર ગયો ત્યાં એણે એક કાળા સાપને દરમાં પ્રવેશતો જોયો. મેંઢકરાજ ગંગદત્તે વિચાર્યું, આ સાપ જોડે હું મિત્રતા કરીને એને કૂવામાં લઈ જઉં અને એના વડે મારા દુશ્મન દેડકાઓનો નાશ કરાવું. ગંગદત્ત તરત જ સાપના દર પાસે ગયો અને સાપને પોતાના દુશ્મનોને મારી ખાવા માટે કૂવામાં આવવા વિનંતી કરી. સાપે વિચાર્યું, ગળપણમાં બેઠા બેઠા પીડ ભરવાની આ ઉત્તમ તક છે, તે કેમ જવા દેવાય. તેણે ગંગદત્તને કહ્યું, મેંઢકરાજ, હું તમારી વિનંતીનો સ્વીકાર કરું છું અને તમને મદદ કરવા તૈયાર છું. ગંગદત્તે કહ્યું, સર્પરાજ, તમે મિત્ર થયા એટલે તમારે મારા વેરી દેડકાઓને જ ખાવા, પણ મારા કુટુંબીઓ અને સાગરીતોને જરાય હાથ ન લગાડવો. સાપ સહમત થયો એટલે ગંગદત્ત રેટ મારફતે સાપને કૂવામાં લઈ આવ્યો. સાપે કૂવામાં પાણીની અડોઅડ આવેલી બખોલમાં જગ્યા લીધી. ગંગદત્ત હવે પોતાના જે વેરી દેડકાને બતાવે તેને સાપ મારીને ખાઈ જતો. એમ કરતા ગંગદત્તના બધા જ વેરી દેડકાઓનો નાશ થઈ ગયો. હવે ગંગદત્તે કહ્યું, સર્પરાજ, તમે મિત્ર ધર્મ બજાવ્યો એ માટે આભાર. હવે તમે કૂવામાંથી નીકળી તમારા દરમાં જઈને રહો. સાપ ગુસ્સે થઈને બોલ્યો, હવે હું ત્યાં શી રીતે જાઉં? અત્યાર સુધીમાં તો કોઈ બીજાએ મારા દર પર કબજો કરી લીધો હશે. તારે મને રોજ એક દેડકો ભોજન માટે આપવો પડશે. જો તું એમ નહીં કરે તો હું તમને બધાને મારીને ખાઈ જઈશ. ગંગદત્ત ગભરાયો. તેને સાપની માંગણી સ્વીકાર્યા વિના છૂટકો ન હતો. હવે ગંગદત્ત પોતાના કુટુંબીઓ કે સાગરીતોમાંથી રોજ એક દેડકો સાપને આપવા લાગ્યો. એમ કરતા કરતા ગંગદત્તના બધા જ સંબંધીઓ પૂરા થઈ ગયા. સાપ એક દિવસ ગંગદત્તના વહાલા દીકરાને પણ ખાઈ ગયો. ગંગદત્ત આ જાણીને રડવા લાગ્યો. તેની પત્નીએ કહ્યું, સ્વામી, સાપને મારવાનું અશક્ય છે, માટે આ કૂવામાંથી ચાલ્યા જવું એ જ માર્ગ છે. દેડકાને પત્નીની વાત સારી લાગી. તેણે દેડકીને રેટ મારફતે કૂવામાંથી બહાર મોકલી દીધી. હવે તે પેલા સાપ પાસે આવ્યો. સાપે કહ્યું, ગંગદત્ત, હું ભૂખ્યો છું, મારા ખાવા માટેની વ્યવસ્થા કરવાનું તે સ્વીકારેલું છે, તો હવે હું કોને ખાઉં? ગંગદત્ત બોલ્યો, સર્પરાજ, મેં આજ સુધી તમને ભોજન આપવાનું મારું વચન પાડ્યું છે. તમે ચિંતા ન કરશો, હું તમને ભૂખે નહીં મરવા દઉં. કૂવાની બાજુમાં બીજું તળાવ છે, એમાં ઘણા દેડકા છે. હું કૂવામાંથી બહાર જઈ એમને અહીં બોલાવી લાવું એટલે તમારી ભોજનની વ્યવસ્થા થઈ જશે. સાપને થયું કે આ પણ એક સારી તક છે. તેણે દેડકાને બહાર જવાની રજા આપી. ગંગદત્ત તરત રેટના ઘડાઓ ઉપર કૂદતો જીવ બચાવીને નાસી છૂટ્યો. 2-3 દિવસ થયા તો પણ ગંગદત્ત કૂવામાં પાછો ન ફર્યો એટલે સાપે કૂવામાંની ગો મારફતે સંદેશો કહાવ્યો કે ગંગદત્ત, તું જલ્દી પાછો આવ, તારા મિત્ર સર્પરાજને તારા વિના ફાવતું નથી. સર્પરાજના સંદેશાનો ગંગદત્તે જવાબ આપતા ગોને કહ્યું, તું એને કહેજે કે ભૂખ્યાનો ભરોસો છો, એમે તારા જેવા વિશ્વાસઘાતી મિત્રનો તો ભરોસો જ કેમ રાખો. સાપ કૂવામાંના બધા જીવોને તો ખાઈ ગયો હતો, એથી એ પણ ભૂખને કારણે મોતને ભેટ્યો. ગો એને મરતો જોઈ મનોમન બોલી, મિત્રનો વિશ્વાસઘાત કરનારની આવી જ દશા થાય છે, એમાં નવાઈ શી.

એક મોટું નગર હતું. તેમાં બે મિત્રો રહેતા હતા. એકનું નામ ધર્મબુદ્ધિ અને બીજાનું નામ પાપબુદ્ધિ હતું. પાપબુદ્ધિ ધીરે ધીરે દરિદ્ર થતો ગયો અને ભૂખી મરવા લાગ્યો. તેણે ધર્મબુદ્ધિને સાથે લઈ પરદેશ જવાનો વિચાર કર્યો. જો ધર્મબુદ્ધિ સાથે હોય તો તેની બુદ્ધિના લીધે ધન પ્રાપ્તિ થાય એવો વિચાર કરી પાપબુદ્ધિ ધર્મબુદ્ધિ પાસે આવ્યો. તેણે ધર્મબુદ્ધિને કહ્યું, આપણે આવડા મોટા થયા છતાં દેશાવર જોયા નહીં. જો આપણા બાળકો પૂછશે તો આપણે શું કહીશું? દેશ પરદેશ જોવાથી વિદ્યા, ધન અને કલાની પ્રાપ્તિ થાય છે. જુદા જુદા વસ્ત્ર પરિધાન, જુદી જુદી ભાષાઓ અને જુદા જુદા રિવાજો જોવા મળે છે. જે ધરતીની પીઠ પર ઘૂમીને આ બધું જોતા નથી તેનું જીવન

પાપ બુદ્ધિની વાર્તા ધર્મબુદ્ધિના ગળે ઉતરી ગઈ અને બંને જણા પોતાના વડીલોની આજ્ઞા લઈ સારા સુકન જોઈ પરદેશ જવા ચાલી નીકળ્યા. બંને જણા પરદેશ રહી પુષ્કળ ધન કમાયા, પરંતુ પરદેશમાં ઘણો સમય થઈ જવાથી તેમને પોતાની જન્મભૂમિનું સ્મરણ થઈ આવ્યું. તેથી તેઓ પોતાના દેશ આવવા ચાલી નીકળ્યા. નગરની પાસે આવી પાપ બુદ્ધિ ધર્મબુદ્ધિને કહેવા લાગ્યો, ભાઈ, થોડું ધન ગુપ્ત સ્થળે દાટી દેવું જોઈએ અને આપણો પરિવાર સુખીથી રહે એટલું ધન જ લઈ જઈએ. જો એમ નહીં કરીએ તો સગા સંબંધીઓ આપણી પાસે ધનની માંગણી કરશે. કહ્યું છે કે બુદ્ધિમાન મનુષ્યે થોડું ઘણું ધન તો ગુપ્ત રાખવું જ જોઈએ. ધર્મબુદ્ધિ પાપ બુદ્ધિની વાત સાથે સંમત થયો અને બંને જણે વધારાનું ધન ઘડામાં ભરી એક ખીજડાના ઝાડ નીચે ખાડો ખોદી દાટી દીધું. તે પછી બંને જણા ઘરે ગયા અને સુખપૂર્વક રહેવા લાગ્યા. બીજા દિવસે પાપ બુદ્ધિ મધરાતે ઉઠ્યો અને એકલો પેલા ખીજડાના ઝાડ પાસે જઈ પોતાનો ઘોડો ખાલી કરી તેમાંનું ધન પોતાના ઘરે લાવ્યો ને ઘરમાં છુપાવી દીધું. થોડા દિવસો વીતી ગયા પછી પાપ બુદ્ધિ ધર્મબુદ્ધિ પાસે આવ્યો. તેણે કહ્યું, ભાઈ, ઘરમાં ખાનારા ઝાઝા હોવાથી મારી પાસે ધન ખૂટવા આવ્યું છે અને તું પણ હું જતો હોય એમ લાગે છે, તો ચાલ આપણે થોડુંક ધન કાઢી લાવીએ, છતે ધને દુઃખ ભોગવવાનો શું અર્થ? ધર્મબુદ્ધિ બોલ્યો, ભાઈ, જેવી તારી ઈચ્છા. તે પછી બંને મિત્રો જંગલમાં ગયા, પેલા ખીજડાના ઝાડ નીચે ખોદવા માંડ્યું. પાપ બુદ્ધિએ પોતાનો ઘોડો કાઢ્યો તો ખાલી ખમ અને ધર્મબુદ્ધિએ ઘોડો કાઢ્યો તો ભરેલો. પાપ બુદ્ધિ માથું કૂટી કલ્પાન કરવા લાગ્યો. તેણે કહ્યું, ભાઈ, આ મારો ઘોડો ખાલી છે અને તારો ઘોડો દેખ ભરેલો છે, તે જ મારા ઘડાનું ધન લીધું છે. ધર્મબુદ્ધિ બોલ્યો, મૂર્ખ, મારા ઉપર આરોપ મૂકતા શરમાતો નથી? બંને વચ્ચે ઝઘડો થયો અને બંને લડતા લડતા ન્યાય મંદિર ગયા. ન્યાય મંદિરના અધિકારીઓએ તેમની અગ્નિ પરીક્ષા કરવાનું કહ્યું. તેથી પાપ બુદ્ધિ બોલી ઉઠ્યો, તમને બરાબર ન્યાય કરતા નથી આવડતું. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે પહેલા લેખપત્રની ચકાસણી કરવી જોઈએ, લેખપત્ર ન હોય તો સાક્ષીની પૂછપરછ કરવી જોઈએ, બંનેમાંથી એકે ન હોય તો જ દિવ્ય પરીક્ષા લેવાય. ચાલો આપણે વનમાં જઈએ અને વૃક્ષ દેવતા પાસે જઈ તેમને પૂછી જોઈએ. અમારા બંનેમાંથી તે જેને ચોર કહે તે ચોર. પાપ બુદ્ધિની વાત સાંભળી બધાએ કહ્યું, આવતીકાલે આપણે વનમાં જઈ વૃક્ષદેવને પૂછીશું. પાપ બુદ્ધિ રાત્રે તેના પિતાજીને કહેવા લાગ્યો, પિતાજી, આપણે ધર્મ સંકટમાં મુકાયા છીએ, જો તમે સહાય નહીં કરો તો આપણી કીર્તિ અને ધન બધું જ નાશ પામશે. ભાઈ, જે હોય તે સુખેથી કહે, કીર્તિ અને ધનની રક્ષા માટે તું કહીશ એમ હું કરીશ. પાપ બુદ્ધિના પિતાએ કહ્યું, પિતાજી, એક જ માર્ગ છે કે અમે જે વૃક્ષ નીચે ધન દાટ્યું હતું તે વૃક્ષમાં પોલાણ છે. જો તમે સવારે વહેલા જઈને વૃક્ષના પોલાણમાં છુપાઈ જાઓ અને જ્યારે પૂછીએ ત્યારે તમે ધર્મબુદ્ધિને ચોર કહો તો આપણું ધન બચી જાય અને બીજું બધું ધન આપણને ફોગટમાં મળે. બીજે દિવસે પાપ બુદ્ધિનો પિતા વહેલી સવારે નીકળી પેલા ઝાડના પોલાણમાં છુપાઈ ગયો. સમય થયો એટલે ન્યાયાલયના અધિકારીઓ પંચોને લઈને પેલા ઝાડ પાસે આવી પહોંચ્યા. ધર્મબુદ્ધિ અને પાપ બુદ્ધિ પણ ત્યાં આવી ગયા. પાપ બુદ્ધિએ ઝાડ સામે બે હાથ જોડી પૂછ્યું, હે વૃક્ષ દેવતા, આપના નીચે જે ધન હતું તે કોણ ચોરી ગયું? ઝાડમાંથી બેઠેલો પાપ બુદ્ધિનો પિતા બોલ્યો, બધું ધન ધર્મબુદ્ધિ જ ચોરી ગયો છે. આ વૃક્ષ દેવતાની વાત સાંભળી ન્યાય અધિકારીઓ ધર્મબુદ્ધિને શિક્ષા કરવાનો વિચાર કરવા લાગ્યા. એટલામાં ધર્મબુદ્ધિએ આજુબાજુથી ઘાસ ઝાખરા ભેગા કરી ઝાડના મૂળમાં ગોઠવીને સળગાવ્યા. ઝાડના પોલાણમાં અગ્નિની જ્વાળા જતા પાપ બુદ્ધિનો પિતા, ઓ બાપરે, મરી ગયો કહી ચીસ પાડી બહાર દોડી આવ્યો. ત્યાં ઉભેલા લોકો આ કૌતુક જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયા. બિચારા પાપ બુદ્ધિના પિતાનું આખું અંગ બળી ગયું હતું અને તેની આંખો પણ ફૂટી ગઈ હતી. જ્યારે આખી વાત બધાની સમક્ષ પાપ બુદ્ધિના પિતાએ કહી ત્યારે બધાએ પાપ બુદ્ધિને ફિટકાર આપી અને ખીજડા

0: ના જડ પર લટકાવી દીધો. ધર્મ બુદ્ધિના વખાણ કરતા કરતા બધા સૌ સૌને ઘેર ગયા.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: દરેક ગામ પાસે એક કહાની હોય છે. ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણું ઇતિહાસ.

0: છે. આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
1: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512-9966-88 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512 99 66 88 95 12 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 95 12 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો.

મારો એક પડોશી છે જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોસ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ મેરા ગામ મેરી ધરોહર.
1: મારું ગામ

0: છે.
1: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
2: તમારા ગામનો ઇતિહાસ ગીત, ફોટા, વાર્તા, પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512966888 પર.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मैं।

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાંય આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ મેરા ગામ મેરી ધરોહર. મારું ગામ

0: છે.
1: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
2: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512-9966-88 પર.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.

સમર્થન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ, મેરા ગામ મેરી ધરોહર. મારું ગામ

0: છે.
1: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
2: તમારા ગામનો ઇતિહાસ ગીત, ફોટા, વાર્તા, પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512-9966-88 પર.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: उस मुल्क की सरहद को कोई छू नहीं सकता, जिस मुल्क की सरहद की निगाह

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो। रेडियो पालनपुर 90.4 FM।
1: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે। બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન।
2: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે। તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર।

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9592966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.
2: બઢે ચલો

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.
2: ભૈયા, સિપાહી કી જિંદગી કા ભરોસા, આજ કી રાત ઇકઠે ગુઝારેંગે. સિપાહીઓ કો વો થીમ સોંગ યાદ નહીં? આજ ગાલો, મુસ્કુરાલો, મહેફિલે સજાલો, કૌન જાને કલ કોઈ સાથી છૂટ જાય.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
2: હર ઘર સૂર્યઘર.
3: દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ મેરા ગામ મેરી ધરોહર.
4: મારું ગામ.

0: છે.
1: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
2: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512-9966-88 પર.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
4: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-9966-88 9512-9966-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-9966-88 9512-9966-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા આગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12

0: 9566-9512-99688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ મેરા ગાંવ મેરી ધરોહર. મારું ગામ

0: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
1: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512-9966-88 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજિસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ, મેરા ગાંવ મેરી ધરોહર.

0: છે.
1: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
2: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512-9966-88 પર.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાવું જ પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ, મેરા ગાંવ મેરી ધરોહર. મારું ગામ

0: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
1: તમારા ગામનો ઇતિહાસ ગીત, ફોટા, વાર્તા, પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512966888 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
3: આજની સફરમાં આપણે પહોંચી ગયા છીએ દાતા, જે આજે એક ગામ છે પણ એક સમય હતું મોટું રાજ્ય, જ્યાં આવેલ છે પ્રાચીન દરબારગઢ. કિલ્લા જેવી બનાવટ, રાજમહેલ જેવી ભવ્યતા અને ગઢ જેવો મોભો ધરાવતું ભૂતકાળનું એક પાનું અહીં આજે પણ સમાયેલું છે. ભવ્ય પ્રવેશ દ્વાર, આભને અડે એટલા ઊંચા દરવાજા, જરૂખાઓ, દિવારો, પ્રવેશ દ્વારની કિલ્લા જેવી બનાવટ ખરેખર મારા જેવા ઇતિહાસ પ્રેમી માટે જાણે આ એક સ્વર્ગ. ઇતિહાસને જાણે આજે પણ આ જગ્યાને સાચવ્યું છે એવું લાગે. આજના આધુનિક યુગમાં એ ઐતિહાસિક સમયના વારસાને સાચવીને બેઠું છે આ દરબારગઢ. ગઢની બનાવટ, જ્યાં મોટો પ્રવેશ દ્વાર, ઊંચાણ પર બનેલ ગઢ, આજુબાજુની અભ્રંશ ઇમારતો એ સમયના સૈનિકોના રહેઠાણ હોઈ શકે તેવું દર્શાવે. આ ભવ્ય ઇમારતનો વધારે ઇતિહાસ જાણવા માટે યુટ્યુબ પર જુઓ ફૂલ વિડીયો.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: મેં ક્યાંક વાંચેલું, જે પેઢી ભૂતકાળની અવગણના કરે છે તેનું કોઈ આજ નથી કે કોઈ ભવિષ્ય પણ નથી. આપણી આજુબાજુ જોડાયેલ ઇતિહાસ આપણને આપણા વૈભવી ભૂતકાળ સાથે જોડતો હોય છે. દાતાનું દરબાર ગઢ ખરેખર વર્ષો પહેલાના દાતા રાજ્યના વૈભવને જાણે આજે પણ સાચવીને બેઠું છે. જે ઇતિહાસ પ્રેમીઓએ આ સ્થળની મુલાકાત ના લીધી હોય તેઓએ એકવાર તો અહીંયા અવશ્ય જવું જોઈએ. એ સમયનું આર્કિટેક્ચર, કોતરણી, ભવ્યતા આજના લોકોને ઘણું શીખવે છે અને ભવ્ય વૈભવતાનું ઐતિહાસિક ઉદાહરણ આ દરબાર ગઢ તે સમયના રાજવી પરિવારની શાલીનતા દર્શાવે છે. સફર સાથે જોડાયેલા રહેશો. નવા સફરમાં જલ્દીથી મળીશું.

આજની સફરમાં આપણે પહોંચી ગયા છીએ ઊંઝા નજીક આવેલ એઠોર ગામ, જ્યાં આવેલું છે ડાબી સૂંઢવાળા ગણપતિ દાદાનું મંદિર. એઠોરના ગણપતિ તરીકે જાણીતા મંદિર સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે, જે મુજબ મંદિરમાં રહેલી પ્રતિમાનો સંબંધ પાંડવ યુગ સાથે છે. ઉપરાંત સોલંકી કાળમાં પણ રાજાઓ અહીં આવીને પૂજા અર્ચન કર્યા બાદ જ કોઈ શુભ કાર્યની શરૂઆત કરતા હતા. આ મંદિર દુનિયાભરના શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. અંદાજિત 1200 વર્ષ જૂના આ મંદિરમાં બિરાજમાન ગણપતિ દાદાની મૂર્તિ ધાતુ કે પથ્થરમાંથી નહીં પરંતુ માટીમાંથી બનાવાઈ છે, જેની પર સિંદૂર અને તેલનો લેપ લગાવેલો છે. અહીં ભોજનશાળા, પાણીની પરબની સુવિધા પણ છે, સાથે અહીં લાડુના પ્રસાદની મહિમા છે. ક્યારેક તમારું ઊંઝા નજીક જવાનું થાય તો અહીં જવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ સફરમાં.

ઊંઝા નજીક આવેલું છે એઠુર ગામ, જ્યાં આવેલું છે ગણપતિ દાદાનું પૌરાણિક મંદિર. દર મહિનાની ચોથ પર અહીં ભરાય છે મોટો મેળો. ભક્તોની મોટી ભીડ થતી હોય છે અહીંયા. આ દિવસે મંદિરમાં દર્શન કરી ભક્તો મેળો નિહાળે છે. અહીં અવનવી વસ્તુઓના સ્ટોલ આ એક દિવસ માટે લાગતા હોય છે. આજુબાજુના ગામથી લોકો અહીં વસ્તુઓ વેચ

માટે આવતા હોય અને સસ્તા કપડાં, ઘરનું સામાન, વાસણો, પૂજાનો સામાન, નાસ્તાની લારીઓ, શરબત તેમજ કીટ કેટલું અહીંયા મળી જાય. બજારના ભાવ કરતાં સસ્તું મળતું હોવાથી અહીંયા વસ્તુઓ જલ્દી વેચાઈ પણ જાય છે. શાકભાજી અને સિઝનલ ફ્રૂટ્સની ઘણી લારીઓ તમને અહીંયા જોવા મળશે. ઊંઝા અને મહેસાણાથી નજીક આ ગામમાં આ રીતે દર મહિને એકવાર મેળો લાગતો હોય છે. ક્યારેક જવાનું થાય તો અહીં જવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ સફરમાં.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
2: હર ઘર સૂર્યઘર.
3: અંબાજી. આજની સફર છે અંબાજીની. અંબાજી છે એક પવિત્ર પ્રસિદ્ધ યાત્રાધામ જે સમાયેલું છે અરવલ્લી પહાડોની ગિરિમાળા વચ્ચે. પુરાણોમાં કહેવાયું છે કે અહીં અંબિકા વન હતું. અહીં મંદિરમાં યંત્ર પૂજાય છે. આ તીર્થધામ પર બારી માસ ભક્તોની ભીડ રહે છે. દર મહિનાની પૂનમ ભરવા લોકો દૂર દૂરથી અહીં આવે છે. ભાદરવી પૂનમનો સુપ્રસિદ્ધ મેળો અહીં ભરાય છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ ચાલતા આવે અને માના દર્શન કરે. આ શક્તિપીઠનું ભારતના પ્રસિદ્ધ શક્તિપીઠોમાં સ્થાન છે. આ વિસ્તાર સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન તેમજ શ્રી આદ્યશક્તિનું પુરાણ પ્રસિદ્ધ સ્થાન છે. અહીંથી 2 કિલોમીટર દૂર ગબ્બર પર ગુફામાં માતાનું આદિ સ્થાન મનાય છે, જ્યાં છે માતાની અખંડ જ્યોતિ. ત્યાં 51 શક્તિપીઠ બનાવવામાં આવેલા છે, જેની પરિક્રમા કરવા લોકો અવશ્ય જતા હોય છે. નેક્સ્ટ સફર માટે જોડાયેલા રહો સફર વિથ અંજલિ સાથે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: અંબાજી લોકલ બજાર. અંબાજીના લોકલ બજારમાં તમને દેશી અને લોકલ વસ્તુઓ ખરીદવાનો મોકો મળશે. આમ તો અંબાજી નજીક રહેતા ત્યાંના સ્થાનિક લોકો જે અરવલ્લી પહાડોની ગિરિમાળાઓમાં વસે છે એ અહીં અંબાજી ધામમાં ચીજ વસ્તુઓ વેચવા અવારનવાર આવતા જ હોય છે. પરંતુ તમને પૂનમ પર વધારે લોકો જોવા મળશે, જેઓ પહાડોમાં ઉગતા કેસુડા, ટેબરા, કાતરા, આમલી, રાયણ અને જંગલમાં ઉગતી શાકભાજીઓને વેચતા જોવા મળશે. સાથે અવનવા સેટ, કિચન, સરબતના ઘણા સ્ટોલ, બીજી ઘણી યુનિક વસ્તુઓ જે તમને અહીંયા સસ્તા ભાવમાં મળી જશે. કહેવા જઈએ તો આ ચીજ વસ્તુઓને વેચીને ગુજરાન ચલાવવાનું, સાથે ખેતી કરીને કમાવવાનો જ એક માર્ગ છે એમની પાસે. પોતાની માટીથી જોડાયેલા આ લોકો ખરેખર આ પહાડોના રક્ષણકાર પણ કહેવાય છે. તો ક્યારેક તમને અંબાજી જવાનું થાય તો એમની પાસેથી કંઈક તો અવશ્ય

અંબાજીમાં યાત્રિકો માટેની સુવિધા. અંબાજીમાં ઘણા દૂરથી યાત્રિકો આવતા હોય છે, તેથી તેમની માટે અહીં ઘણી હોટેલ અને ધર્મશાળા ઉપલબ્ધ છે. ચાલીને આવતા ભક્તો માટે તડકો ન લાગે એ માટે મંદિરની બહારથી જ દૂર સુધી શેડ્સ બનાવવામાં આવેલા છે. મંદિરમાં મોબાઈલ જેવા ઉપકરણો અલાઉડ ન હોવાથી તેને જમા કરાવવા માટે પણ લોકર રૂમની સુવિધાઓ છે. બૂટ ચંપલ મૂકવા માટે જૂતા ઘરની સુવિધાઓ છે અને આ બધી સુવિધાઓ બિલકુલ નિઃશુલ્ક છે. મંદિરથી થોડી દૂર ભોજનશાળા છે, જ્યાં અવિરતપણે ભોજન ભક્તોને પીરસાય છે. ઘણા ઓછા દરે તમે ત્યાં સારું ભોજન કરી શકો છો. સાથે નજીકમાં જ પાર્કિંગની પણ સુવિધાઓ છે. આનાથી વધારે જાણીશું નેક્સ્ટ સફરમાં. જોડાયેલા રહો સફર વિથ અંજલિ સાથે.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: દિલ સે ચાહને કી મુઝે સજા દેતે હો, મેં રોતા હું ઔર તુમ મઝા લેતે.

0: बुरी नहीं थी इश्क की मेरे, बस तेरे जैसे कुछ किरदार धोखेबाज निकले।
1: દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ। ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ, મેરા ગામ મેરી ધરોહર। મારું ગામ

0: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
1: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512966888 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: आ रक्षाबंधन मात्र भाईनी कड़ाई पर राखड़ी नहीं पण गुजरातनी बहनोना स्वावलंबनना स्नेहथी बनावेली राखड़ी बंधाशे। बधाज तहेवारोमां आवतो भाई बहनना संबंधनो पवित्र तहेवार एटले रक्षाबंधन।
1: आ रक्षाबंधन पर गुजरात महिला आर्थिक विकास निगम लिमिटेड महिला अने बाळ विकास विभाग द्वारा आयोजित कर्यो छे राखी मेळो, ज्यां गुजरात राज्यना तमाम जिल्लाओनी बहनोना स्वावलंबन ने प्रोत्साहन आपवा तेमना द्वारा उत्पादित राखड़ी तेमज घरगथ्थु अवनवी वस्तुओना प्रदर्शन सह वेचाण करवामां आवशे। तो आवो तारीख 14 थी 23 ऑगस्ट सवारे 11 थी रात्रे 10 वागे राखी मेळो ब्रह्मर्षि हॉल जहानारा बागनी पासे पालनपुर।
2: हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छू आजे एआर अने आप सौ माटे एक सुंदर मजानी प्रेमनी वार्ता लईने आव्यो छू। सांसों की रूहानियत दिलनी धड़कन दिलनो अवाज 2.0 पर तमने थयुं हशे के आम तो आपणे हिंदी भाषामां आ अनुभवोनुं शेरिंग करता होईए छीए। जीवंत एवी घणी बधी प्रेमनी वार्ताओ के जे वार्ताओ थकी आपणने सौने जीवनमां हकारात्मकतानी लागणी होफ अने संबंधोमां सुधार अनुभववा मळे तेने आपणे अहींया वहेंचीए छीए। बनासकांठा डिस्ट्रिक्ट केळवणी मंडळ संचालित आप सौनो अवाज एटले के रेडियो पालनपुर पर आ सुंदर मजानी आवा अनुभव कथानी जीवंत प्रेम वार्ताओ लईने हूँ दर एपिसोडमां आवुं छुं। पण आ वखते कंईक मानवीय संबंधो अने प्रेमनी लागणीनी एवी वात के जे जीवंत तो छे परंतु एने गुजरातीमां आपणा श्रोताએ मारी साथे वहेंची छे અને એટલે આ સુંદર મજાની આ વાતને મારે આપ સૌ સુધી પહોંચાડવાની છે। આ જીવંત વાર્તા પ્રેમની વાર્તાને વહેંચી છે પ્રફુલ્લ ચંદ્ર શાહે। હું તમને દર એપિસોડમાં કહેતો આવું છું કે તમારી પાસે પણ સુંદર મજાના અનુભવ અને પ્રેમ કથાઓ સંબંધોની વાતો હોય અમને મોકલી આપો। આપણા સૌની એ વાર્તાઓને એ જીવંત વાતોને અન્ય સાથે વહેંચવાથી એમના જીવનમાં પણ સુંદર મજાના પ્રેમના પુષ્પોના રંગ આબેહૂબ સચવાઈને રહેશે। નાનકડી જીવનમાં આવતી મુશ્કેલીઓને તે સરળતાથી પાર કરી શકશે। આજની આ વાર્તાની શરૂઆત કરીશું જેનું નામ છે ગર્વ છે મને એ આ વિરામ બાદ। પરંતુ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર આરજે દલબરની સાથે સાંસો કે રૂહાનિયત દિલની ધડકન દિલના અવાજ 2.0 પર।

0: વાર્તાનું નામ છે ગર્વ છે મને, પ્રફુલ્લચંદ્ર શાહે મોકલેલી આ જીવંત વાર્તા. પણ વાર્તા એટલી કે મારે તમને કહેવી હોય તો શાબ્દિક અને પ્રસંગોની થોડીક અનુકૂળ છૂટછાટ લેવી પડે. જીવનમાં બધું જ એ ફિલ્મના પડદાની જેમ મનોરંજનપૂર્ણ હોતું નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે દિલબરને, અને આજે સાંસો કિલો હાનિયત દિલની ધડકન દિલનો અવાજ 2.0 એ આપણે માણીશું ગુજરાતી ભાષામાં. તમે મારું નહીં જ સાંભળો, તમે ખુદ દુઃખી થાવ છો અને મને દુઃખી કર્યા કરો છો. કંઈ પણ કહું તો મારી સામે ખુરક્યા કરો છો. જે ગયો તે ગયો, થોડો પાછો આવવાનો. ખરેખર લોકો સાચું કહે છે કે તમે જિદ્દી છો, બસ તમે તમારું ધાર્યું કરવાના. સવાર પડે એટલે બંધ બારી બારણા ખોલી નાખે, એકી ટશે જોયા કરે એ આશાએ કે હમણાં આવશે. આ આશા તરતી રહે છે, કારણ તેણે જતા કહ્યું હતું કે તે જરૂર આવશે. વર્ષ નહીં વર્ષો વીત્યા, પણ ન કાગળપત્ર કે સંદેશો. ક્યાં છે, શું કરે છે, રાત પડે કમને બારીઓ એ બંધ કરે, દરવાજો તો ખુલ્લો જ રાખે, કારણ કે આશા જીવંત છે, કદાચ એ આવશે. રાતની શાંતિ જ્યાં હૃદયના ધબકારા સંભળાય ત્યારે હળવેથી બારણું હું બંધ કરું છું, તેમ એ દીકરી કહે છે પિતાની આવૃત્તિ માટે. પણ તેમની પાપણો એટલે કે પિતાની પાપણો ઉપર નીચે સ્થિર થઈ જાય અને તેમને જોયા કરે છે તેમની દીકરી. આંખો જાણે એની બહાર જ પીડાયેલી હોય છે. માણસનો સ્વભાવ ન બદલાય, મરે ને ત્યાં સુધી. સ્વભાવ બદલાવવાનો પ્રયત્ન થાય જાણે ઠરેલો જ્વાળામુખી ગમે ત્યારે ફાટી નીકળે. તમે પણ પ્રયત્ન કરતા રહ્યા પણ ન ફાવ્યા તેવું દીકરીએ પિતાને કહ્યું હતું અને સમજાવતી કે એમાં તમારો દોષ નથી, પ્રકૃતિ નિયમ કામ કરી જાય છે અને તમે એટલે બધાથી અળગા થતા ગયા. તમારું સત્ય સ્વીકારી લીધું કે જેવા છીએ ને એવા ખરા, અને પરિણામે તમે દુઃખની વ્યાધિથી વિમુક્ત થતા ગયા, નિજાનંદમાં રહેવા લાગ્યા. કુદરતને હંમેશા કોઈ ને કોઈ બારી ખુલ્લી રાખવી જ પડે છે જ્યાંથી કિરણની નાની રજ પ્રવેશે, અને આ કિરણ જીવન જીવવાની એક ચિંગારી છે. આ દીકરી પોતાના પિતા વિશે એ આપણા શ્રોતા મિત્રને આ વાતને જણાવે છે. વાતને આગળ વધારીશું, પરંતુ આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.
1: એ ટેપ પ્લીઝ જલ્દી મત કરો.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: એ દીકરીએ એના પિતા સાથે જ્યારે લગ્નની વાત અને આર્મીમેન સાથેની વાતમાં એના પિતા માન્યા કે ન માન્યા તે વખતેના સંવાદની પણ બહુ જ હૃદયને સ્પર્શી જાય તેવી વાત કહી હતી. તમે સાંભળી રહ્યા છો આજ દિલભરને સાંસો કે રૂહાનિયા, દિલની ધડકન, દિલનો અવાજ 2.0 પર. આજે ગુજરાતીમાં એક આપણા શ્રોતા મિત્રએ મોકલેલી જીવંત પ્રેમની વાર્તા સાથે. એક વખત જ્યારે દીકરી ઘરે પાછી આવી ત્યારે એના પિતા દરવાજે હતા અને એમના ચહેરા ઉપર ઘણા

પ્રશ્નો હતા. ઘરમાં પ્રવેશી એટલે તેણે હિંચકે બેઠેલા પિતાને નજીક પહોંચી અને તેમને જોયા. એમનું મન વ્યાકુળ જોયું એટલે એને પૂછ્યું કે તમે કશું પૂછવા માગો છો? ત્યારે પિતા તરફથી એક પણ કોઈ સૂચક શબ્દ ના આવ્યો એટલે એને હળવેકથી બાજુમાં પડેલું માથામાં નાખવાનું તેલ લીધું અને હિંચકા પાછળ ઊભી રહી અને એના પિતાના માથામાં તેલની માલિશ કરવા લાગી. પિતાએ થોડી વાર તો તે થવા દીધું અને પછી કહ્યું કે દીકરી, બહુ મોડી આવી છે, થાકી ગઈ હશે, સૂઈ જા. આજે તો તારો બપોરે સૂવાનો ક્રમ પણ તૂટ્યો હતો. એટલે તે દીકરીએ ધીમેથી પૂછ્યું, તમે ક્યાં ખોવાયા છો? તમારું વર્તન આજે ન સમજાય તેવું છે, મને કહો તો ખરા. અને પિતાએ કહ્યું, હા, કારણ કે હું મારી ચાલમાં ફસાઈ ગયો છું. આ તો ઊંટ કાઢતા બકરું પેઠું. દીકરી પૂછે છે કે સમજાય એવું કહો ને. પિતાએ જવાબ આપ્યો, છોકરો કેવો છે મેં તે જોવાનું તને કહ્યું હતું, પણ તું તો એના પ્રેમમાં પડી ગઈ. એટલે દીકરીએ કહ્યું કે છોકરો બહુ સરસ છે, એમાં કોઈ ખામી નથી. ત્યારે પિતાએ કહ્યું કે તું નજરઅંદાજ કરી રહી છે, તે કશું જોયું નથી? એટલે દીકરીએ કહ્યું કે ના, કંઈ જોવા જેવું હતું જ નહીં. પિતા કહે છે કે તે સૈન્યમાં છે, એટલે તું આમ છતાંય આ જાણીને આગમાં કૂદવા તૈયાર થઈ છે, તારું મગજ ઠેકાણે છે કે નહીં? પ્રેમમાં પડી એટલે ગાડી ન થવાય. પણ દીકરી કહે છે કે સૈન્યમાં છે તેનો વાંધો છે તમને પિતા? ત્યારે દીકરીનો આ જવાબ સાંભળીને એના પિતાએ કહ્યું કે હા, કારણ કે પિતાએ તો દીકરીને સવાલ પૂછ્યો હતો કે તું ગાંડી છે, કે તું સૈન્યમાં જે વ્યક્તિ છે એની સાથે લગ્ન કરે છે. ત્યારે એના જવાબમાં પણ એને પ્રશ્ન મળ્યો અને એનો જવાબ એમને આપ્યો કે હા, મને વાંધો છે. દેશભક્તિના પાઠ ભલે મેં તને ભણાવ્યા હોય, પરંતુ તું ચૂપ થઈ જા. હવે તું પોતાના જીવનને કેવી રીતે અહીં એકદમ રાખ બનવા માટે તૈયાર કરી શકે છે? એટલે દીકરી કહે છે કે શું તમને ડર એ છે ને કે શહીદ થઈ જાય તો? અને પછીની વાત શું થઈ તે માણીશું આપણે વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

તમને ડર એ છે ને? દીકરીએ પિતાને પૂછ્યું કે તે શહીદ થઈ જાય તો? પિતા કહે છે કે એવું ન બોલ, કોઈના માટે પણ ન બોલ, પણ લાગણી છે એટલે હું તને આગમાં નહીં કૂદવા દઉં. ત્યારે દીકરી કહે છે કે લાગણી એ માણસને નબળો બનાવે, બાકી તો આશા આપણને અમરત્વ તરફ લઈ જાય. અને મને છે ને ક્ષણભંગુર જિંદગીના મમત્વથી ન બાંધો. મારો નિર્ણય છે કે હું જેને પ્રેમ કરું છું તેની સાથે જ લગ્ન કરીશ, અને જો તમને દુઃખ થતું હોય તો નહીં કરું, પણ કોઈની સાથે પણ નહીં. પિતા કહે છે કે ના બેટા, હવે જે થવું હશે થશે, પણ તને પાનેતરમાં જોવાની મને ટાઢક તો વળશે. અને પછી તેમને આશીર્વાદ આપ્યા હતા. હા, આ વાત છે ને અદ્ભુત છે. ક્યારેક પિતા અને માતા પોતાના દીકરા અને દીકરી માટે પણ પોતાની ગમતી અથવા પોતાને ન ગમતી વાતોનો પણ બાજુમાં મૂકી દે છે. પણ અહીંયા તો એક મોટો ડર પણ પિતાએ બાજુમાં કોરાણે મૂક્યો હતો. તેઓના આશીર્વાદથી તેમના લગ્ન સાદાઈથી તો પૂર્ણ થયા, પણ આલોકને માત્ર 10 દિવસની રજા મળી હતી, એટલે તેમણે અંબાજી દર્શન કરીને માઉન્ટ આબુમાં ફરવાનું નક્કી કર્યું હતું. સૌંદર્યનો આનંદ માણીને તેઓ પાછા આવ્યા ત્યારે આલોકે તેની પત્નીને તેના પિતા સાથે જ રહેવાનું કહ્યું હતું, કારણ કે તે તો ત્યાં લશ્કર માટે સરહદ પર જવાનો હતો. અને તે અવારનવાર ત્યાંથી વાતચીત કરે ત્યારે પણ એને ચિંતા પણ ન રહે. પોતાના માતાની ઓરડીને એક અદ્ભુત રીતે પિતાએ સજાવીને તેને પોતાની દીકરી

હેપી હતી, કારણ કે હવે તે નવોડા હતી. અમે ઝરણા અને સ્નેહ ત્યાં વીતતા રહ્યા. વર્ષમાં જ્યારે રજા મળે ત્યારે આલોક તેની પત્નીને મળવા આવી જતો હતો. હવે તો ઘરમાં ઘોડિયું બંધાવવાનું હતું, એટલે જ પાડોશમાં રહેતા કાશીબેનને રસોઈ પાણી માટે પણ તે પિતાએ રાખી લીધા હતા. અને ખુશીઓના માહોલમાં ફોન પર અને પરિવારમાં બેબી આવશે એટલે કે દીકરો કે દીકરી તો શું બનશે તે બધી વાતો સાથેનો માહોલ સર્જાતો. જો દીકરો આવે તો આર્મીમાં અને દીકરી આવે તો ડૉક્ટર એટલે કાયલ ફોજીની સેવા પણ થાય, આવું નક્કી પણ હતું. અને આ બધી જ વાતો સાથે સુંદર સમય પસાર થઈ રહ્યો હતો. અને એ દિવસ હવે નજીક આવ્યો હતો કે ત્યારે બાળકનો જન્મ થવાનો હતો. અને જન્મ સાથે ઘરમાં આનંદનો ઉત્સવ છવાઈ ગયો હતો. પરંતુ ત્યારબાદ તે વાતને હું કહીશ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: અને એ દિવસ આવી પહોંચ્યો. ભારતનો જન્મ થયો અને સમાચાર ઘરમાં ઉત્સવની જેમ ફરી વળ્યા. તે સમાચાર આલોકને પહોંચાડવા દીકરીના પિતાએ ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ તે સમાચાર પહોંચાડી ન શક્યા. અને બીજે દિવસે તો સમાચાર મળ્યા કે આલોક દુશ્મન સાથે લડતા લડતા શહીદ થયો છે. સરકારી શિષ્ટાચાર મુજબ આલોકના અગ્નિ સંસ્કારના તેના પિતા સાક્ષી બન્યા હતા અને એ દીકરી જોતી રહી જિંદગીનો ખેલ. વિધાતાનો લેખ કોઈ મટાવી શક્યું નથી. અને એક બાજુ ઘરમાં પુત્રની ખુશી ને બીજી બાજુ પતિનું શહીદ થવું. ભગવાન ક્યારે કોઈને આવા દિવસો ન બતાવે તેવું શ્રોતાને, એટલે કે આપણા શ્રોતા રેડિયોના લિસનરને તે દીકરીએ તે દિવસની વાતમાં કહ્યું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 700 કિલોહર્ટઝ, દિલની ધડકન, દિલના અવાજ 2.0 પર એક જીવંત પ્રેમ વાર્તા, સંબંધોની વાર્તા, આરજે દિલબરના અવાજમાં. એક પિતા પોતાના નવા જન્મેલા બાળકને જોયા વગર જ દુનિયામાંથી અલવિદા થઈ ગયો અને આખું ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું, પરંતુ ઘરમાં ત્યારે માતમ હતો. તે પિતા પોતાની દીકરી પાસે નહોતા જઈ શક્યા, પરંતુ તે દીકરી તેની સેવા ચાકરી માટે રાખેલા કાશીમાંનો હાથ પકડી અને પોતાના નાના દીકરાને હૈયા સરખો ચોંટાડીને બહાર લઈને આવી હતી. તે ધ્રુસકે ધ્રુસકે રડી હતી અને ત્યારે તેના પિતાએ તે દીકરીના પસવારીને, તેને પીઠને ધીમે ધીમે ધબકારતા, પોતાના અવાજ થકી આશ્વાસન આપતા કહ્યું હતું કે હું જીવું છું, આ મારા દીકરીના દીકરાને પણ હું આંગળી પકડીને તેને આ સંસારનું બધું જ જીવન શીખવીશ, જેમ તને સંસારને પાર કરવા માટે અહીંયા સુધી લઈ આવ્યો. તેમ એક તોફાની વાવાઝોડું ત્રાટક્યું હતું અને જાણે પસાર થઈ ગયું. બરફીલો પહાડ પીગળતો ગયો હતો અને વસંતનો નજારો પથરાતો ગયો. ચહેરો હવે પિતાનો દાદા બન્યો અને દાદાના ગુંજનનાથી ગુલાબી થતો ગયો અને ઘર કલરવથી રમતું થયું હતું. હવે એક વાત દીકરીને સમજાણી હતી કે જીવનમાં સુખ દુઃખ આવે છે અને જાય છે, લાગણીઓ

પણ બે પણ આવે અને ડૂબકી મારીને સ્વસ્થતા આપણે પ્રાપ્ત કરવી પડે, રોજિંદો લય પ્રાપ્ત કરવો પડે. જાણે કશું બન્યું નથી તેમ તેઓ સૌ સમયમાં એની કેડી ઉપર ચાલતા થયા હતા. પછી શું થયું તે માણીશું અવિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

પિતા અને દીકરીના જીવનમાં હવે તે દીકરીનો પુત્ર અને તે પિતાનો પૌત્ર હતો, જેનું નામ હતું ધવલ. ધવલ શાળામાં જ્યારે કાર્યક્રમ હોય ને, એમાં ખાસ કરીને અભિનય કે વેશભૂષા, ત્યારે એ ફોજી જ બનતો. બંધ પટારામાં દાંટી દીધેલા બધા જ સંભારણાને સૂળ ડંખે તેમ જીવંત કરી દેતો. પણ એ વેદના પણ ક્ષણભંગુર હતી, કુદરતની અનોખી લીલા હતી. ધવલમાં આલોકના

દર્શન તે દીકરીને થતા અને આ દર્શન એના જીવનમાં ઝંઝાવાત પણ લઈ આવતા. એક રાતે જ્યારે ધવલની શાળાનો કાર્યક્રમ જોઈને પાછા વળ્યા પિતા અને પુત્રી, ત્યારે પિતા નાખુશ હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે દિલબરના અવાજમાં સાંસો કે રૂહાનિયત, દિલની ધડકન, દિલનો અવાજ 2.0, પ્રેમના સંબંધો કે જેમાં આપણે માણીશું સંબંધોની એક નવી જ વાર્તાને, જીવંત વાર્તાને. અને કાર્યક્રમમાંથી પાછા આવતા ધવલના દાદા નારાજ હતા. કારણ પછી જાણીએ, પણ ધવલ એ તો એકદમ ખુશ હતો. એને એના પિતાની જેમ ફોજી બનવું હતું અને આજે એને પ્રથમ પરિણામ મળ્યું હતું, એટલે કે તે પ્રથમ નંબરે આવ્યો હતો. પણ એના દાદા તો ભયનો શિકાર બન્યા હતા. એ સાંજે એમણે એમની દીકરીને કહ્યું હતું કે દીકરી, આ ધવલના લક્ષણો સારા નથી. અને આ સાંભળીને દીકરી ગભરાઈ ગઈ. એણે પૂછ્યું, શું કર્યું ધવલે? ત્યારે દાદાએ એના પૌત્ર વિશે એક જ વાત કરી કે ધવલ સતત એક જ વાત કર્યા કરે છે. દીકરી પૂછ્યું, કઈ વાત? ધવલ કહે છે કે મોટો થશે તો આર્મી જોઈન કરશે. અને એ વાત જોઈને દીકરી હસવા લાગી, કહ્યું કે તમે તો મને ડરાવી દીધી હતી, મેં તો શું ને શું વિચાર્યું હતું. ત્યારે પિતા કહે છે કે તને હસવું આવે છે? એટલે કે મારે રડવાનું ને તારે હસવાનું? તું કઈ માટીની બની છે? આટલું દુઃખ વેઠ્યા છતાં તને આ વાત પર હસવું આવે છે? દીકરી કહે છે કે તમારે છોકરાની વાત છે ને, એને છોકરમતમાં લેવી, ગંભીર ન લેવી. પણ પિતા કહે છે કે હું તને ચેતવું છું, જેવા આપણા નસીબ, પરંતુ આ છોકરો ફોજી બનવાનો સતત રટણ કરે છે. તું એનો એ વિચાર બદલ, નહીં તો આ વિચાર એને ફરીથી ફોજમાં લઈ જશે. દીકરી કહે છે કે ઠીક છે, તમારી વાત સાચી છે, પણ હું સમજી શકતી નથી કે એમાં વાંધો પણ શું હોય. પણ જે હોય, પિતાએ કહ્યું કે મને સતત અમંગળના અનુસંધાનના સપના પણ આવે છે. એટલે છે ને, તમે એટલે કે મા અને દીકરો આ વાતને છોડી દો. ત્યારે દીકરી કહે છે કે પિતા, તમે છે ને ખરેખર ભૂતકાળને છોડતા નથી ને, એટલે ડરો છો. હવે શું થયું તે માણીશું રામબાર. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આખરે દીકરીએ પિતાને કશું જ કહ્યું નહીં અને ધીમે ધીમે દીકરાને સમજાવી દીધો કે તારે ફોજની ને આર્મીની વાત એ દાદા સાથે ન કરવી. પણ એના મનમાં તો એ જ હતું કે તેને, એટલે કે ધવલને, આલોકની જેમ આર્મીમાં જવું હતું. અને દીકરીએ પણ સ્વીકાર્યું કે ભલે ને એના દિલને છે કરવું હોય કરે. એ જોતી હતી કે જ્યારે ટીવી પર આતંકવાદી દ્રશ્યો આવે કે પછી અન્ય કોઈ પણ આવા કામ આવે અથવા તો ખરાબ વૃત્તિઓ દેખાય ત્યારે એક આર્મી માણસની જેમ એની મુઠ્ઠીઓને એકદમ બાંધી દેતો હતો. કોરા કાગળ ઉપર એ પ્લાન બનાવતો હતો કે કેવી રીતે આ દેશને બચાવી શકાય. અને પછી એ જુવાન થયો, કોલેજ કાળ બાદ એ ઘરે આવીને એની મમ્મીને વળગી પડ્યો, ખુશીના સમાચાર આપ્યા કે તેને ફોજી એટલે કે આર્મીમાં જવા માટેનું આમંત્રણ મળી ગયું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ અને હું આરજે દિલબર તમને કહી રહ્યો છું એક જીવંત વાર્તા, સંબંધોની વાર્તા, સાંસુ કી રૂહાનિયત, દિલની ધડકન, દિલના અવાજ 2.0 પર. અને આખરે એ દીકરો જાય છે અને દાદાને એટલું જ કહે છે કે મુંબઈમાં મને સારી નોકરી મળી છે. સતત ટ્રેનિંગના વર્ષો બાદ પણ જ્યારે એને ત્યાં પોસ્ટિંગ મળ્યું ત્યારે 5 વર્ષ સુધી એ ક્યારેક ક્યારેક આવી જતો, ખુશીઓ લઈ આવતો, પત્રો લખતો, પણ હંમેશા ઓફિસમાં કામ હોય છે, વધારે કામ હોય છે, મારી જવાબદારી વધારે છે તેની જ વાત કરતો. પણ લશ્કરની કોઈ હિલચાલ અથવા તો એ બધી બાબતોની તે તેના દાદાને ન કરતો. પણ એની માને આ વાતની ખબર હતી. હમણાં એટલે કે જે સમયમાં લશ્કરની હિલચાલ વધી હતી ત્યારે એક સમય તો તે દીકરીને પણ પોતાના દીકરા માટેનો એક થડકારો અનુભવાયો. ધીમે ધીમે થોડાક વર્ષો પછી તેનું આવવાનું 1 વર્ષ સુધી ન થયું. સતત એના પિતા એની દીકરીને પૂછતા કે એટલો કેટલો બીજી છે, ચાલને આપણે જઈ આવીએ. પણ ઉડાવ જવાબ આપતી દીકરી કે મારી અહીંયાની આ બધી કામગીરી અને તમારી તબિયત જોઈને એટલે દૂર ન જવાય. આખરે એક દિવસ એવો આવ્યો કે 2-3 વર્ષ બાદ કોઈ પત્ર પણ ન આવે અથવા તો જ્યારે રાત્રે ફોન આવતો ત્યારે પણ એની દીકરી એ દાદા સાથે પૌત્રની વાત કરાવતી. એ હવે એમ કહે છે કે રાત્રે મોડા એને સમય મળે છે ને તમે ઊંઘ્યા હોવ છો ત્યારે હું વાત કરી લઉં છું. એ વાત પિતાને ગળે ઉતરતી ન હતી અને એટલે હવે સવાલ પૂછતા પણ નથી. પરંતુ એક સાંજે જ્યારે બહારથી ઘરે આવી ત્યારે ઘરે એ આવે

ત્યાર સુધી ઓસરી માયાના પિતા રાહ જોતા હતા. તે દિવસે તે ત્યાં ન હતા. દીકરીના પેટમાં ફાળ પડી કે કશું થયું તો નથી. દોડીને ઘરમાં પ્રવેશી અને જોયું આશ્ચર્યથી કે એના પિતાએ એ દીકરીના ઓરડાને કે જ્યાં તે તાળું મારીને જતી હતી તે આજે ભૂલી ગઈ હતી, તેમાંથી એક ફોટો જે ધવલનો હતો એ લઈ અને દિવાલ પર ટીંગાડ્યો હતો અને સુખડનો હાર પહેરાવી બે હાથ જોડીને વંદન કર્યા અને ટટ્ટાર ઊભા રહીને સલામી આપી રહ્યા હતા. અને દીકરીને જોઈ ત્યારે મક્કમતાથી કહ્યું, ભારત માતા કી જય, તારા પર ગર્વ છે મને. વાતને વધારીશું અવિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: તો આ હતી મને તારા પર ગર્વ છે એ પ્રેમ સંબંધોની વાત. પિતાનો પુત્રી પ્રત્યેનો, પુત્રીનો પિતા પ્રત્યેનો, માતાનો પુત્ર અને પુત્રનો પિતા પ્રત્યેનો પ્રેમ. આ બધાની અંદર જીવનમાં ક્યારે પણ નાસીપાસ થયા વિના લાગણી અને પ્રેમના સંબંધોથી કેવી રીતે જીવનને આગળ ધપાવી શકાય તેની વાત છે આપણને મોકલી આપી આપણા શ્રોતા મિત્રે. અને આ સુંદર જીવંત વાર્તાને મેં વહેંચી. તમને સૌને પણ વિનંતી છે કે તમારી પાસે આવા અનુભવ, આસપાસ પડોશમાં કોઈ ઘટના છે કે જે પ્રેમ સંબંધની છે, સંબંધોની છે, અને જેના થકી આપણા શ્વાસોની એક અદ્ભુત મહેક પ્રસરી શકે, દિલનો અવાજ બની શકે અને સાચી એ જીવનની ધડકન હોય તો વહેંચજો 9512-66-88 પર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ પર કે અમારી ઈમેલની સિસ્ટમ પર, એટલે કે radiopalanpur@gmail.com પર ટેક્સ્ટ મેસેજીસથી લખીને મોકલી આપજો. રેડિયો ગાર્ડન પર પણ અમે ઉપલબ્ધ છીએ અને અમારી મોબાઈલ એપ્લિકેશન આઈફોન અને એન્ડ્રોઈડ ફોન બંને માટે છે. ડાઉનલોડ કરો, અમારી વાતોને ગમે તો પ્રતિભાવ આપો અને સાથે સાથે બીજા પાલનપુરીઓને આ વાતને પહોંચાડો કે આપણો રેડિયો, આપણો અવાજ સાંભળો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz પર. આરજ દિલબરને સાંસો કે રૂહાનિયા, દિલની ધડકન, દિલના અવાજ 2.0 પર ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી અલવિદા દોસ્તો.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

મારો એક પડોશી છે જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ ન ખાવી દે, સોલર પેનલ ન ખાવી દે. ક્યાર ના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: દરેક ગામ પાસે એક કહાની હોય છે. ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ મેરા ગાંવ મેરી ધરોહર.

0: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
1: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512966888 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડ માં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે।

પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો.

પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95 12 96 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: If you like this video, subscribe to my channel right now. Just click on the subscribe button.
1: Press the bell icon on YouTube app and never miss another update.
2: Modi har parivar ko ghar mein bijli banakar wahi bijli bechkar kamai ka ek aur sadhan dena chahta hai.
3: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે. ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે. તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: ગયા.
1: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
2: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
1: અને લાઇટ બિલના
2: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
1: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
3: હા હા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
4: ઘર ઘર સૂર્યઘર.
5: દરેક ગામ પાસે એક કહાની હોય છે. ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ મેરા ગામ મેરી ધરોહર.

0: છે. આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
1: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9592966888 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: દરેક ગામ પાસે એક કહાની હોય છે. ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ, મેરા ગાંવ મેરી ધરોહર.

0: છે.
1: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
2: તમારા ગામનો ઇતિહાસ ગીત, ફોટા, વાર્તા, પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપ

0: સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9562966888 પર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: પાક્કા પાલનપુરીની ઓળખ એટલે ટ્યુન રહે, મસ્ત રહે, સાંભળતું રહે ઓનલી ઓન 90.4 FM રેડિયો પાલનપુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

કિંમત પણ વધારે છે, ત્યાંની સંસ્કૃતિ આપણને ગમતી નથી, અથવા એવું કહી શકાય કે આપણને અનુકૂળ નથી. આમ છતાં એને આપણે ઉન્નત માનીએ છીએ. અને એવા જ વિચારો સાથેના એક ભારતીય સાંસ્કૃતિક ગુજરાતી પરિવાર સાથેની આ વાર્તાની વાત છે. આપણે છેલ્લા એપિસોડમાં એની છેલ્લામાં છેલ્લી મેં કહેલી વાતમાં ત્યાં અટક્યા હતા કે સુરભીનું સગપણ જે બહારથી આવેલા અમેરિકાના એ વ્યક્તિ સાથે થવાનું હતું તે તૂટી જાય છે અને એનો બધો જ દોષનો ટોપલો મીનાક્ષી ઉપર આવીને પડે છે. પછી શું થયું? કોઈ નવા આગંતુક અને સારા વ્યક્તિ સાથે સુરભીનું વ્યવિશાળ થયું કે નહીં, આ વાતને અને આ પરિવારની આ ગેલછા જ કહો ને કે ડોલર કમાતા છોકરા સાથે દીકરીનું સગપણ અને વહુ પણ ડોલર કમાતી એવી પરિવારની હોય તો વધુ સારું, એવી ઈચ્છાનું શું થશે તે માણીશું. શરૂઆત કરીએ છીએ આપણે આ નવલકથાની આ છેલ્લામાં છેલ્લી વાત, પણ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ હું ફરી પાછો આવું છું. મારી સાથે જોડાયેલા રહેજો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

જમીન નોકરી કરતો હતો. તેની નાની બહેનનું લગ્ન થઈ ચૂક્યું હતું અને હવે કોઈ મોટી જવાબદારી તેના માથે બચી ન હતી. તેની માતા પણ હયાત ન હતી. એથી સુરભીને કોઈ પ્રકારે તેના સાસુ તરફથી દુઃખી થવાની કોઈ સંભાવના પણ ન હતી. ખરેખર સુરભી ભાગ્યશાળી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત રેડિયો પાલનપુર સામુદાયિક રેડિયો સ્ટેશન પર સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ડોલર વહુ નવલકથાના અંશોને. સુરેશ પાસે તેનું પોતાનું રહેવાનું મકાન અને પોતાની ગાડી પણ હતા. તેના પિતા પણ બહુ સજ્જન વ્યક્તિ હતા. આ આખાય પ્રકરણની સોનાની થાળીમાં જો કોઈ લોઢાની મેક હોય તો તે એ જ કે સુરભી અમેરિકામાં વસવાટ નહીં કરી શકે. પણ તે સિવાય બીજી કોઈ પણ વાત માટે તેણે નારાજ થવાની જરૂર ન હતી. લગ્નની કોઈ પણ બાબતે મીનાક્ષીએ આ વખતે કોઈ પણ ભાગ લીધો નહીં. જે દિવસથી સુરભીએ ઠાલવેલો આક્રોશ તેણે સાંભળ્યો હતો તેને જીવનની એક કડવી વાત સમજાઈ ચૂકી હતી. બહેન કે બહેન રહે, પણ નણંદ તો નણંદ જ રહે. કદી બહેન બની ન શકે. ભલે તે કાયદાની દ્રષ્ટિએ બહેનનું સ્થાન મેળવતી હોય, છતાં સંબંધ તો કૃત્રિમ જ રહે છે, બહેનનો બનાવટી સંબંધ. સુરભી તેમજ પોતાના સાસુના અંતરંગને પણ તેણે પારખી લીધું. કેટલી હદે તેઓ સ્વાર્થી બની શકે છે તે એક વખત જોયા પછી તે એકદમ શાંત અને મૂંગી બની ગઈ. ઘરમાં કોઈની સાથે પણ વાત કરવાનું તેને મન ન રહ્યું. આમ પણ ગિરીશ વાતોડિયો ન હતો અને છેવટે તો તે પણ તેઓની સાથે લોહીના સંબંધથી જોડાયેલો તો હતો જ ને. તેથી કદાચ તેને પહોંચેલા દુઃખની ગહનતાને તે પૂરી સમજી ન શક્યો. જેમ જેમ દિવસો જતા ગયા મીનાક્ષી જાણે અંદર ને અંદર ચીમળાઈ જવા લાગી. પોતાના નરમ અંતરના રક્ષણ કાજે જેમ ફૂલ પોતાની પાંખડીઓને એક પછી એક બંધ કરે તે જ રીતે. અને પછીની વાત માણવા માટે તમારે મારી સાથે આ વિરામ બાદ પણ જોડાઈ રહેવું પડશે 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ, મેરા ગાંવ મેરી ધરોહર.

0: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
1: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512966888 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
3: સુરભિ આમ છતાં તેણે પોતાના સમગ્ર જીવનમાં દુઃખ સાથે જીવવાનું શીખી લીધું હતું. ઘરના વિખવાદી અને ત્રાસજનક બની ગયેલા વાતાવરણને પણ અનુકૂળ થઈને રહેવાનું પણ તે થોડા જ સમયમાં શીખી ગઈ. આ બધામાં સૌથી વધારે આઘાત જો કોઈને લાગ્યો હોય તો તે હતા મનહરલાલ. એક સમયે જે ઘર સ્વર્ગ સમૂહ હતું તે હવે જાણે એક આગની જ્વાળાઓથી ભરાઈ ચૂક્યું હતું અને તેમાં રહેનારા દરેકને દજાડી રહ્યું હતું. શૈતાન ડોલરે ઘરની શાંતિ અને સુમેળ ભર્યા વાતાવરણને ડહોળી નાખ્યું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર RJAR.

સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. સુરભીની સગાઈ પણ ઘણા ઠાટમાટથી કરવામાં આવી. અમેરિકાથી શ્યામે બનેવી માટે સૂટનું કાપડ મોકલ્યું તો અનિતાએ સુરભીને $100 ભેટ આપી. પોતાના પત્રમાં શ્યામે લખ્યું, આ વર્ષે અમને કોઈ લાંબી રજાઓ મળી શકે તેમ નથી. હવે તો અનિતા પણ અહીં એક બેંકમાં કામ કરે છે. લગ્નની તિથિ નક્કી થાય કે તરત જ અમને જણાવજો, જેથી અમે 2 અઠવાડિયાની રજા લઈ લગ્નમાં હાજર રહેવા ત્યાં આવી શકીએ. જો શક્ય હોય તો પ્લીઝ એવી તિથિ ગોઠવજો જે સહુને અનુકૂળ હોય. મીનાક્ષીની પ્રસૂતિનો સમય ઓગસ્ટ માસમાં આવતો હતો, પણ વરના કુટુંબને છેક ડિસેમ્બરમાં લગ્ન લેવાય તે પસંદ ન હતું. અમદાવાદમાં જ રહીને પોતાની પ્રસૂતિ કરવાની વાત મીનાક્ષીને પસંદ ન હતી. તેણે તે માટે વલસાડ જવાનું નક્કી કર્યું અને વલસાડમાં પણ ઘણી સારી હોસ્પિટલો છે, અને વળી મારા દાદી પણ મારું ધ્યાન રાખવા ત્યાં આવશે. કમલપુર હોસ્પિટલ મારા ઘરથી બહુ જ નજીક છે, એવું તેણે કહ્યું. અને પછીની વાત માણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે રેડિયો પાલનપુર 90.4 MHz પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: અને એમ ઠરાવવામાં આવ્યું કે જુલાઈ મહિનામાં લગ્ન લેવું બધાને અનુકૂળ આવશે. આ માહિતી ફોનથી અનિતાને આપવામાં આવી પણ તેણે જવાબમાં કહ્યું, જુલાઈમાં તો અમે યુરોપની ટૂરમાં જવાનું ઠરાવ્યું છે. આ ટૂર કેન્સલ થઈ શકે તેમ નથી. તણખા ઉડવાની ક્ષણ આવી પહોંચી હતી. સ્પષ્ટ હતું કે સત્તા માટે અથડામણ થશે અને નિર્ણાયક તત્વ પૈસા જ હશે. ડોલર અને રૂપિયા વચ્ચેની આ ખેંચતાણ હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌના સમુદાયિક રેડિયો સ્ટેશન પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથા. અને આ નવલકથાના લેખિકા છે સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. અનિતાએ સીધું જ કહી દીધું, જો તમે લગ્નમાં મારી હાજરી ઈચ્છતા હોવ તો મને જે સ્વીકાર્ય હોય તેવી તિથિ પસંદ કરો. જો તેને બદલે તમે મીનાક્ષીને ભાગીદાર કરી અને તેવી રીતે તમારી ઈચ્છા વ્યક્ત કરો તો તેને અનુકૂળ આવે તેવી તિથિ પસંદ કરો. મનોહરલાલે કહ્યું, નીલા, મીનાક્ષીની પ્રસૂતિ તો છેવટે આગળ ન જ ઠેલી શકાય. મને લાગે છે કે જુલાઈમાં જ લગ્ન ગોઠવી દઈએ જેથી મીનાક્ષીને પણ ભાગ લેવામાં સરળતા રહે. શ્યામ અને અનિતા, શું યુરોપની ટૂર ઠેલી ન શકે? કદાચ આવતે વર્ષે જઈ ન શકે? અથવા પોતાની એકની એક બહેનના લગ્ન માટે એક અઠવાડિયાની રજા પણ ન લઈ શકે? ભલે પછી આ મુલાકાત થોડા જ સમય માટેની રહે, મને ખોટું નહીં લાગે. પણ નીલાબાના વિચારો અને તર્ક કંઈક જુદો જ હતો. તેમણે માથું ધૂણાવ્યું, એ યોગ્ય તો નહીં થાય. જો અનિતા અહીં રોષભેર આવશે તો તે પણ સારું નહીં, અને અનુકૂળ આવે તેવી જ તિથિ આપણે તેને માટે પસંદ કરવી પડશે. તમે પુરુષો આ બધી બાબતમાં માથું ન મારો તો બહુ સારું. અને આખરે પૈસા અને ડોલરની વિજય થઈ હોય તેવી અનુભૂતિ મીનાક્ષીને થઈ રહી હતી. શું થયું? લગ્ન લેવાયા? કોની તિથિથી લેવાયા? બધું જાણવા માટે તમે મારી સાથે જોડાયેલા રહો 90.4 મેગાહર્ટ્ઝ પર. આ વિરામ બાદ હું આપ સૌને જણાવીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
3: આ બધા કથનો પાછળ રહેલો છુપો અર્થ મીનાક્ષી તરત જ સમજી ગઈ હતી. સુરભીના લગ્ન માટે શ્યામે 1.5 લાખ રૂપિયા આપ્યા હતા, જ્યારે ગિરીશે બેંકની લોન લઈને કેવળ 50,000ની વ્યવસ્થા કરી હતી. આથી નીલાબાનો તર્ક એ હતો કે જે ભાઈએ વધુ પૈસા આપ્યા હોય તેની અનુકૂળતા જોવી જોઈએ અને તે જ હિતાવહ છે. બીજા શબ્દોમાં અનિતા

હે તે જ પ્રમાણે પ્રસંગો ગોઠવી શકાય અને તેની જ ધૂનોને પૂરી કરવી જોઈએ. આખરે તો વિજય ડોલરનો થયો. તમે સાંભળી રહ્યા છો 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ નવલકથા આરજે એઆરના સ્વરમાં, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. ઉંમરમાં મોટી હોવા છતાં શાણપણ ન કેળવી શકેલા નીલાબાએ ઘરની પરિસ્થિતિની પણ તદ્દન ઉપેક્ષા કરી અને હવે તે પોતાની ડોલર વહુની પાછળ દોડી રહ્યા હતા. તે જેમ નચાવે તેમ નાચતા હતા. આથી સુરભીનું લગ્ન ઓગસ્ટમાં જ લેવાનું નિશ્ચિત થયું અને તે પણ મીનાક્ષીની પ્રસૂતિની તારીખની ખૂબ નજીકની તિથિએ હતું. સ્પષ્ટ સંદેશ હતો, તું આ લગ્નમાં આવે કે નહીં તેથી કશો ફેર પડશે નહીં, પણ અનિતા ચોક્કસ આવશે અને એ જ તો મૂળ મહત્વની બાબત છે. અનિતાની હાજરી જો લગ્ન દરમિયાન હોય તો જ નીલાબા બધાને કહેતા ફરી શકે ને કે આ મારી મોટી વહુ અમેરિકા રહે છે, હં કૃષ્ણકાંતની એકની એક દીકરી છે. આની સરખામણીએ મીનાક્ષી શું આપી શકે તેમ હતી ભલા? અને અનિતા તો બેગ ભરીને બીજી ભેટો પણ લાવશે ને. મીનાક્ષી પ્રસૂતિ માટે વલસાડ જાય તે માટે બધા સંમત થયા. વિહવળ થઈને મનહરલાલે પૂછ્યું, બેટા તને ખાતરી છે ને કે તને બધું ત્યાં ફાવશે? શું હું એ માટેનો વિશ્વાસ રાખી શકું? મીનાક્ષીએ ખાતરી આપતા કહ્યું, બાપુ વલસાડ કંઈ નાનકડું ગામડું નથી. જ્યારે મને બાળક આવે ત્યારે મારે મારા ઘરમાં મારા બગીચાની પાસે રહેવું છે. ત્યાં મારા ઘણા ઓળખીતા લોકો પણ છે જે મને યાદ કરવા અને મદદ કરવા તત્પર છે. મારી ચિંતા ન કરશો. પણ નીલાબાની નારાજગી કોઈને કોઈ સ્વરૂપે છતી થતી હતી. વલસાડમાં એવું તો શું છે કે બાળકને ત્યાં જન્મ આપવા જવા તને આટલો બધો જ એકદમ આવેગ આવી રહ્યો છે? એ શું જાણે નીલાબા અને મીનાક્ષી, એ કહેવા ઈચ્છતી ન હતી. શું વાત આગળ થઈ તે આપણે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

દરેક ગામ પાસે એક કહાની હોય છે. ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ, મેરા ગાંવ મેરી ધરોહર. મારું ગામ

0: છે.
1: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
2: તમારા ગામનો ઇતિહાસ ગીત, ફોટા, વાર્તા, પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512966888 પર.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
4: નીલાબા કહેતા, અહીં રહી હોત તો શું અમે તેને મદદ ન કરી હોત? જે દિવસે શ્યામ અને અનિતા ભારતમાં ઉતર્યા તે જ દિવસે મીનાક્ષીને બાળક અવતર્યું. પોતાના પહેલા પૌત્રના આગમનના સમાચારથી મનોહરલાલ ખૂબ જ ખુશી થઈ ગયા. લગ્ન હજી 15 દિવસ બાદ હતા. માંદગીનો ઢોંગ કરીને અનિતા તો બીજે જ દિવસે પોતાની માતાને ત્યાં ચાલી ગઈ. લગ્નના 2 દિવસ પહેલાં જ તે પાછી ફરી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, સમુદાયિક રેડિયો સ્ટેશન પર આરજે એઆરના સ્વરમાં નવલકથા ડોલર વહુ, જે ના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. લગ્ન પછી તે થકવી નાખે તેવી જાતના શણગારવાના કામમાં, નવી રેશમી સાડીઓ પહેરવાના કામમાં અને લગ્ન પ્રસંગને કેમેરામાં કંડારવા માટે ખાસ ભાડે લીધેલો વિડીયો કેમેરા સામે પોઝ આપવાના કામમાં તે ગૂંથાઈ ગઈ. એટલે કે કોણ? એ ડોલર વહુ. સુરભીનું લગ્ન અતિશય દબદબા સાથે ઉજવાયું. 2 કિલોના ચાંદીના વાસણો, સોનાના દાગીના, ઘરવખરીની બધી જરૂરી ચીજો અને કંઈ કેટલું બધું લગ્નની ભેટમાં મુકાયું. પણ નીલાબાની આટલી બધી ઉદારતા અનિતાને ગમી નહીં. જે પૈસા આટલી છૂટથી લગ્નમાં વપરાઈ રહ્યા તે કમાવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. વતનથી દૂર રહેવું પડતું હતું અને ભયંકર ઠંડી ઋતુમાં પણ ખૂબ કામ કરીને રહેવું પડતું હતું. શું એવા પૈસા

અનિતાને આ રીતે વેડફી નાખવા તે યોગ્ય હતું? ગુસ્સે થયેલી અનિતાને થયું કે જે વ્યક્તિની કમાણી કરી હોય તેને મન જ પૈસાની કશી કિંમત હોય છે, અન્યને નહીં. ભલે ને પછી તે ઢોંગ જ હોય, પણ મીઠી વાણીમાં માનનારી અનિતા પોતાની સાચી ભાવના વ્યક્ત કરીને કોઈને દુઃખી કરવા નહોતી માંગતી. મારે શા માટે કડવા બનવું જોઈએ? ભવિષ્યમાં હું જે ડોલરો અહીં મોકલું છું તે ઓછા કરી દઈશ અને પછી બધું જ ઠીક થઈ જશે. આવો નિર્ધાર અનિતાએ કરી લીધો હતો મનમાં. અને એ સ્વાભાવિક છે, ડોલર વહુના આ જ લક્ષણો છે. પછી શું થયું, કેવી રીતે પ્રસંગ આટોપવામાં આવ્યો, અને મીનાક્ષીના પુત્રને જોવા માટે કોઈ ગયું કે નહીં, બધી જ વાતોને માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

મીનાક્ષી અને પોતાના નવજાત પુત્રને જોવા ગિરીશ વલસાડ પહોંચ્યો. મનહરલાલની ઈચ્છા હતી કે તેનું નામ હર્ષ રાખવામાં આવે. શ્યામ પણ પાછળથી મીનાક્ષીના દીકરાને જોવા વલસાડ આવ્યો. આ બાજુ અનિતા તરત જ પોતાની માતાને ત્યાં ચાલી ગઈ. સુરભિ પોતાના નવા ઘરે હૈદરાબાદ ગઈ. લગ્ન પછીના કામકાજ આટોપવાના બહાને નીલાબાએ વલસાડ જવાનું ટાળ્યું. બધાની સામે નીલાબા અનિતાના અને એકલી અનિતાના જ ભરપેટ વખાણ કરતા રહ્યા હતા. તમે સાંભળી રહ્યા છો 90.4 મેગાહર્ટઝ પર રેડિયો પાલનપુર પર ડોલર વહુ નવલકથા, કે જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. તેના સંવાદોને, તેના અંશોને આરજે એઆરના સ્વરમાં. બધાની સામે અનિતા અને માત્ર અનિતાના જ વખાણ નીલાબા કરતા હતા. જો મારી આ લાડલી વહુએ લગ્ન માટે અમને $4,000 ન આપ્યા હોત તો આ લગ્ન થાત નહીં. એટલે જ આ લગ્નનો બધો યશ અનિતાનો જ છે. હો, તેમણે ગિરીશનું તો નામ પણ ન લીધું અને પછી મીનાક્ષીનું ક્યાંથી જ લે. એ મીનાક્ષી જેણે આ ઘરને ખૂબ જ દિલથી અને પ્રમાણિકતાથી પોતાનું માન્યું હતું તો તે લગ્ન પહેલાં જ વલસાડ ચાલી ગઈ હતી. મનોહરલાલનું હૃદય ખૂબ જ દુઃખી થઈ ગયું હતું અને સમગ્ર લગ્ન પ્રસંગમાં તેમની ગેરમાર્ગે દોરવાઈ ગયેલી પત્નીને એક વાર પણ એમ ન કહ્યું કે જો મીનાક્ષી અહીં હોત તો કેટલું સારું લાગત, કારણ કે એ હિંમત જ ન હતી. અને સુરભિ, એણે તો મીનાક્ષીને આવજો તો ન જ કહ્યું, પણ તેના નવજાત પુત્ર માટે કશી ભેટ મોકલી નહીં. એટલે પોતાની ભાભીને મળવા એ વલસાડ જાય એ તો અશક્ય જ હતું. 8 વર્ષના લાંબા ગાળા પછી શ્યામ વલસાડ ફરીથી આવ્યો હતો. આટલા વર્ષોમાં કેટ કેટલું બની ગયું હતું. છેલ્લે તે વલસાડ આવ્યો ત્યારે પોતાની પહેલી નોકરી માટે આવેલો. ત્યારે તેને અનિશ્ચિતતાઓ અને ચિંતાઓ ભારે સતાવતી હતી, પણ આજે તે પરિસ્થિતિ પર રાજ કરતો હતો એટલે તેણે આત્મવિશ્વાસ કેળવી લીધો હતો. જે છોકરીએ તેની મીઠાશ અને ગાનથી તેને મોહ્યો હતો તે જ તેની આજે ભાભી બની ગઈ હતી. અને 8 વર્ષ અગાઉ બીજા વર્ગના ટ્રેનના ડબ્બામાં સીટ મળી જાય તો તે પોતાને ભાગ્યશાળી માનતો હતો. હવે તો તેને ફર્સ્ટ ક્લાસમાં શું, પ્લેનમાં પણ મુસાફરી કરવી પસંદ પડતી ન હતી. એ જ તો જીવનનો બદલાવ અને ક્રમ છે. આગળ શું એ વાતને માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: શ્યામ 8 વર્ષ પહેલા તેનો એ નિશ્ચિત વિચાર હતો કે તેનું ધ્યેય અમેરિકા પહોંચવું તે જ છે. હવે તે જાણી ચૂક્યો હતો કે ભલે સમૃદ્ધ તે હોવા છતાં અમેરિકા પણ કેવળ એક બીજો દેશ જ હતો. 8 વર્ષ અગાઉ તેનું ભૌગોલિક જ્ઞાન વડોદરા, કચ્છ વગેરે પૂરતું સીમિત હતું. હવે તો સમગ્ર દુનિયાની તેની પાસે સમજ આવી ચૂકી હતી. અને આ બધા કરતાં પણ એક બહુ મહત્વનું સત્ય તે સમજી શક્યો હતો જ્યારથી તેની આવક ડોલરમાં થવા લાગી હતી. ત્યારથી લોકો તેને આદરભાવથી જોવા લાગ્યા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સમુદાય

રેડિયો સ્ટેશન પર આરજેઆરના સ્વરમાં ટોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. માત્ર આદરભાવથી જોતા હતા તેવું ન હતું, તેની ઈર્ષા પણ કરતા હતા અને એની સાથે કંઈક વધુ જ ઉષ્માભર્યું વલણ દર્શાવતા હતા. આ બધું મેળવવામાં તેણે એ સાચો પ્રેમ ગુમાવી દીધો હતો જે ગમે તેટલા ડોલરો પણ ખરીદી શકે તેમ ન હતા. વધુ પડતા ધનને કારણે પણ આ કૂણી સંવેદના ભરી લાગણીઓ નષ્ટ થતી જતી હોય છે. શ્યામ વલસાડમાં એક હોટલમાં ઉતર્યો અને આટલા વર્ષો વીત્યા પછી પણ વલસાડ બદલાયેલું જણાયું. વસ્તી પણ વધી હતી અને રિક્ષાઓની સંખ્યા પણ વધી ગયેલી લાગી. પહેલા જે વિશાળ અને ખૂબ સુંદર લીલોતરી ધરાવતા મેદાનો હતા ત્યાં હવે રહેઠાણો બંધાઈ ગયા હતા. અહીંના વિદ્યાર્થીઓ પણ જાણે વધારે ફેશનેબલ બની ગયા હતા. શ્યામ મીનાક્ષીના ઘરે પહોંચ્યો. મીનાક્ષીએ તો અપેક્ષા જ નહોતી કરી કે શ્યામ તેને અને બાળકને જોવા છેક વલસાડ સુધી આવશે. મીનાક્ષીના દાદી સીતાબાએ પૂછ્યું, તું તો શ્યામ ખરું ને, કેમ છે બેટા? મીનાક્ષીએ લગ્ન પ્રસંગ વિશે પૃચ્છા કરી, કેવું રહ્યું અને અનિતા કેમ છે? લગ્ન તો બહુ સારી રીતે થઈ ગયું. અનિતા પણ મજામાં છે. શું હવે હું મોઘેરો દીકરો જોઈ શકું, હર્ષને મળી શકું? પોતાના ઢીંગલા જેવા દીકરાને માતાએ ખૂબ ગર્વથી રજૂ કર્યો. શ્યામે નક્કી ન કરી શક્યો કે હર્ષ તેની માતાને મળતો આવતો હતો કે પિતા જેવો લાગતો હતો. અને એ મનમોહક દ્રશ્યની વાત ત્યાં સ્થિર થાય છે. આપણે પણ એક વિરામ લઈશું અને વિરામ બાદ આ વાતને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્યામ અને મીનાક્ષીનો સામાન્ય વાતચીતોનો દોર ચાલુ રહ્યો, પણ ભૂતકાળની એક સ્મૃતિએ તેને પૂછવા માટે પ્રેર્યો, એટલે કે શ્યામને, મીનાક્ષી, પેલું ગીત તું જે ગાતી હતી તે તને હજી યાદ છે ખરું? કંઈક આવું હતું ને, લીલા તે વનમાં મસ્તી ભરી કોયલ ટહુકે, રાજાનો તાજ પણ તેની સામે ઝૂકે રે. અને આ સાંભળીને ભૂતકાળમાં ખોવાઈ ગયેલી મીનાક્ષીએ કહ્યું, હાસતો ને, મને હજી યાદ છે જ. શું તું હજી ગીતો ગાય છે? શ્યામે પૂછ્યું. શ્યામ, કોયલને પોતાના સ્થાનની ખબર પડી ગઈ છે, તેણે ગાવાનું બંધ કર્યું છે. કેમ, શા માટે? કોયલ તો રાજાની સત્તાથી પણ ડરતી ન હતી. શ્યામે સામો પ્રશ્ન પૂછ્યો, પણ રાજા છે ક્યાં? આંબાનું એ ઝાડ પણ ક્યાં છે? જ્યારે કોન્ક્રીટના જંગલને ઊભું કરવા વૃક્ષો કાપી નંખાયા અને હવે પૈસાની લાલચ જ રાજા બની ગઈ છે, તો બિચારી કોયલ કઈ રીતે ગાય? મીનાક્ષીએ જવાબ આપ્યો. તું તેને પૈસાની લાલચ ન કહે મીનાક્ષી, શ્યામે અકળાઈને કહ્યું. તેની ડોલરની લાલચ કહેવું વધારે યોગ્ય છે. મીનાક્ષી ચૂપ રહી, પણ શ્યામ તેના દુઃખને જાણી ગયો. નિશ્વાસ મૂકતા તેણે કહ્યું, મીનાક્ષી, હું વધુ ને વધુ નિરાશાવાદી બનતો જાઉં છું, વધુ ને વધુ હતોત્સાહ થતો જાઉં છું. બંને વચ્ચેના સંવાદો કેટલા સ્પષ્ટ અને સુઘડ છે. વાત ભૂતકાળની ને વર્તમાનના અંશોનો અભિપ્રાય છે. શું થશે? આ ડોલર વહુ નવલકથા સુધા મૂર્તિએ લખી અને ગુજરાતીમાં અનુવાદ સુધા મહેતાએ કર્યો, પણ એ વર્ષો પહેલાં લખાયેલી વાત આજે પણ સત્ય અને હકીકતથી આ માનવીય સંબંધો, પરિવાર અને ડોલર વિદેશની ગેલછામાં આપણને એ વાત જોવા મળે છે. ને સમય થયો છે તમારાથી અલવિદા કહેવાનો. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી અભિપ્રાય મોકલી આપજો, અને તમારે આ માટે ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક કે યુટ્યુબ પર અમારી ચેનલ પર લાઇક સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ્સ આપવાની છે. આ સાથે અમે મોબાઈલ એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ છીએ, તો તમે તેને ડાઉનલોડ કરો ગૂગલ પ્લે સ્ટોર પરથી કે આઈફોનમાં આઈટ્યુન સ્ટોર પરથી. અને રેડિયો ગાર્ડન પર તમે વેબસાઇટ ગૂગલ ક્રોમમાં જઈને શોધીને એમાં ઉત્તર ગુજરાતના બિંદુ પર બનાસકાંઠાના પાલનપુર કેન્દ્રની સાથે તમે વ્હાઇટ બિંદુને કેન્દ્રિત કરશો તો રેડિયો પાલનપુર ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના કોઈપણ ખૂણામાં સાંભળી પણ શકાય છે. તો બીજા મિત્રોને આ વાત વહેંચજો. સાચા પાલનપુરીઓને આ નવલકથા અને આ રેડિયોના અવાજને પહોંચાડજો, તમારી વાત પણ જણાવજો. ફરી મળીશું આ વાતને આગળ વધારવા માટે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો. અલવિદા દોસ્તો, રેડિયો પાલનપુરને.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. પછી રાશ એની જુઓ છો, આજે જ રજિસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: ઇતની સી બાત

0: દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ મેરા ગાંવ મેરી ધરોહર.
1: મારું ગામ

0: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
1: તમારા ગામનો ઇતિહાસ ગીત, ફોટા, વાર્તા, પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512966888 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: અવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11 થી રાત્રે 10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે.

જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88.

ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88-95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.